નમસ્કાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. આજે શુક્રવાર, તારીખ 8 મે 2026, શક સંવત 1948. સમય અત્યારે 5:58:40 થઈ રહી છે. અમારી પ્રસારણ સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ મંગલમય શરણાઈવાદનથી.

મહેશ પારેખ, પ્રીતિ ગજ્જર અને સાથીદારોના સ્વરે ગવાયેલા ભક્તિરચના આપે સાંભળી. મિત્રો, સમય અત્યારે સવારના 6:16 અને 55 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. કાર્યક્રમમાં હવે સાંભળીએ દમયંતી બરડાઈ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ ભક્તિરચના.

આ ભક્તિ રચના આપે સાંભળી સોલિકા પડ્યા અને સાથીદારોના સ્વરે ગવાય. કાર્યક્રમમાં ફરી એકવાર સાંભળીએ સોલિકા પડ્યા અને સાથીદારોના સ્વરે ગવાય ફરી એક ભક્તિ રચના.

લલિતાબેન ઘોડાદ્રણના સ્વરે ગવાયેલા અંતિમ ભજન સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: હવે સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 151મો. સંગીત નિર્દેશન સતીશ ભાટિયા, ગાયક કલાકાર છે વાણી જયરામ.

0: શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 151મો આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે ભય. લેખન મનીષા ડામોર. આપણા સૌના જીવનમાં કોઈને કોઈ ભય ઘર કરીને બેઠેલો હોય છે. તેનાથી જ્યાં સુધી ગભરાતા રહીએ ત્યાં સુધી તે આપણને ખૂબ પીડે છે અને આપણે તેનાથી ગભરાઈને જીવનભર ભાગતા ફરીએ છીએ કે બચતા ફરીએ છીએ. ઘણીવાર એવું પણ બને છે કે જે પરિસ્થિતિ કે સંજોગો ભયપ્રદ લાગતા હોય છે તેમાં સતત જીવવાનું થાય તો પછી તે ભય કોઠે પડી જાય છે અને પછી તે વાતનો ભય આપણને રહેતો નથી. પાણીમાં ડૂબતો માણસ શરૂઆતમાં બે બાકડો થઈને બૂમો પાડે છે અને બચવા માટે હવાત્યા મારતો હોય છે, પણ જ્યારે તેને લાગે છે કે કોઈ બચાવનાર નથી ત્યારે હાથ પગ આમ તેમ ફંગોળવા લાગે છે અને અધકચરું તરી કિનારે આવી જાય છે. તે વખતે તેને તરતા શીખવનાર પણ કોઈ હોતું નથી. કોઈક વ્યક્તિને પાણીમાં ડૂબવાનો ભય લાગે છે, પણ જ્યારે હોડીમાં બેસીને સામે પાર ગયા વિના છૂટકો નથી તો એવી પરિસ્થિતિમાં એ માણસ હોડીનો સહારો લઈ નદી પાર કરી જશે અને ધીમે ધીમે તેનો

ભય પણ ઓછો થઈ જશે. એ જ રીતે ઊંચાઈથી ડરનારો માણસ જ્યારે એકવાર પ્લેનની મુસાફરી કરે છે ત્યારે એને ઊંચાઈનો ભય રહેતો નથી. ઘનઘોર જંગલમાં થઈને જ વસાહત તરફ જવાની જો એકમાત્ર કેડી હોય તો અડધી રાતે પણ ઘોર અંધારામાં એ કેડી પર ચાલીને જ વસાહતમાં જવું પડે છે. આમ જેનો ભય લાગતો હોય છે એ જ પરિસ્થિતિની વચ્ચે જીવવું પડે છે તો તે ભય ઓસરવા માંડે છે. પછી તે ભય ન રહેતા જીવનની એક રીત બની જાય છે. મિત્રો, આપણે ઘણા લોકોના મોઢે સાંભળતા હોઈએ છીએ કે મને આની બીક લાગે છે, મને તેની બીક લાગે છે. કોઈકને કોઈક વસ્તુનો ભય દરેકને સતાવતો હોય છે. નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે તો એને પડવાથી ઈજા થાય એની જાણ નથી, પણ એની માતા એ વાતથી પરિચિત છે એટલે બાળક પડી જશે અને એને વાગશે એ વાતનો ભય એને સતાવતો હોય છે. સાયકલ શીખતું બાળક જ્યારે પહેલું પેન્ડલ મારે તો તેને પડવાનો ભય હોય છે. સાથે સાથે સાયકલ આવડશે કે કેમ

જ્યારે ચાલતા શીખે છે તો એને પડવાથી ઈજા થાય એની જાણ નથી, પણ એની માતા એ વાતથી પરિચિત છે એટલે બાળક પડી જશે અને એને વાગશે એ વાતનો ભય એને સતાવતો હોય છે. સાયકલ શીખતું બાળક જ્યારે પહેલું પેન્ડલ મારે તો તેને પડવાનો ભય હોય છે, સાથે સાથે સાયકલ આવડશે કે કેમ એનો પણ ભય હોય છે. ભયની વ્યાખ્યા વિશાળ છે અને તે દુનિયા, દેશ, ગામ, શહેર, ફળિયું, સમાજ અને છેવટે એક એક ઘરમાં એક નહીં ને બીજા રૂપે પોતાની કાળી નજર માંડીને બેઠો હોય છે. મિત્રો, ભયને તર્ક સાથે સંબંધ છે, માનસિકતા સાથે સંબંધ છે, મનોવિજ્ઞાન સાથે સંબંધ છે, જાગ્રત અર્ધજાગ્રત મન સાથે સંબંધ છે. પણ ભય કાયમી વ્યક્તિના જીવનમાં રહેતો નથી એ પણ એટલું જ સાચું છે. જો ભયના મૂળમાં ઊંડા ઉતરી અને એના કારણો જાણી એનો તાર્કિક રીતે ઉકેલ લાવવામાં આવે તો એ ચોક્કસપણે દૂર થાય છે. એનું ખૂબ જ જાણીતું ઉદાહરણ એ છે કે કોઈ વ્યક્તિ ક્યારેય ચાર માણસોની વચ્ચે પોતાની જાતને રજૂ નથી કરી શકતો અને એના જ માથે હજાર માણસોની જનમેદનીને સ્ટેજ પર સંબોધવાની જવાબદારી આવી પડે તો શું થાય. પણ જો એ વ્યક્તિ ખૂબ જ સારા વક્તવ્ય સાથે, પૂર્વ તૈયારી સાથે, બે ચાર વાર રિહર્સલ કરીને આત્મવિશ્વાસ સાથે જો વક્તા બનશે તો ધીરે ધીરે એનો ભય એટલે કે સ્ટેજ ફિયર દૂર થઈ જશે. અને બે ચાર કે છ વાર જો આવા કાર્યક્રમોમાં સ્ટેજ ફેસ કરશે તો પછી ભય જેવું કંઈ રહે જ નહીં. પોતાના મનમાં ભય રાખવાના બદલે ભય સ્થાનને ઓળખવામાં આવે તો ભય માણસ સુધી પહોંચી જ નથી શકતો. જેમ કે રાત્રિના 12 કે 2 વાગ્યા હોય ત્યારે ક્યાંક બહાર જવાનું થાય તો એકલા જવાના બદલે બે ચાર જણે સાથે જવું જોઈએ. મોડી રાત્રિનો સમય ભય સ્થાન છે. જો એને ઓળખવામાં આવે અને અગમચેતીના પગલા સ્વરૂપે સાવધાની વર્તવામાં આવે તો મોડી રાત્રે બહાર નીકળવામાં પણ ભય લાગતો નથી. આમ ભયથી ગભરાવાના બદલે સમજી વિચારીને તેનો તાર્કિક અને સચોટ ઉકેલ મેળવવાથી ભયનો સદાના માટે નાશ થાય છે. શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો ભય. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, હિન્દી સમાચાર 7:07:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. ત્યારબાદ 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. એક ગીતની રજૂઆત થશે 7:55 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 8:00 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 8:30. 9:00 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારબાદ 10:00 પ્રાયોજિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. આ કાર્યક્રમના સમાપન બાદ કવ્વાલીનો કાર્યક્રમ સાંભળશો 10:10. 10:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. બપોરે 1:00 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NC

આરટી અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે એફએમ ગોધરા પરથી. 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સાંજે 7:20 ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત રજૂ કરવામાં આવશે એફએમ ગોધરા પરથી. આજનો વિષય છે ખેત તલાવડી થકી કૃષિ પાકોને જીવતદાન. લેખન અરવિંદ બારિયા, પ્રવક્તા છે રમેશ બારિયા. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમાધુરી સાથે રાત્રિના 8 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના વિવિધરંગી કાર્યક્રમોનું, માફ કરશો, આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. ત્યારબાદ 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 11 વાગે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર અપાશે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ. અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે સાગર દર્શન ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક બેઠક યોજી આ પર્વની તૈયારીઓની માહિતી મેળવી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ મેળવી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો, બેરીકેટીંગ સહિતની વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત એક વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: ઇસ્રાયેલ, અમેરિકા, ઈરાન, વો ઝગડા ભી ઉસકે કારણ ફર્ટિલાઇઝર પ્રાઇસ બઢતે જા રહી હૈ, પેટ્રોલ કા, ક્રૂડ ઓઇલ કા આના જાના ભી દિક્કત મે હૈ. આપકો માલુમ હૈ એલપીજી કે ઉપર બહુ ચર્ચા હુઆ, મગર માનનીય પ્રધાનમંત્રી જી ઉસકે લિયે એક કમિટી બનાયા, ચાર પાંચ મંત્રીગણ કે સાથ રોઝાના બેઠો, દેખો હમારે લોગો કો એલપીજી કા કમી ના હોના ચાહિયે, આપ કુછ ભી કરો, યે આદેશ દિયા હમારે. और वो कमेटी बैठती है, इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं है, सबको मिल रही है.

0: સુશ્રી સીતારમણે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગમાં સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ મહિલા સશક્તિકરણ માટે સકારાત્મક અભિગમ એ સમયની માંગ હોવા પર ભાર આપ્યો. નીતિ આયોગ દ્વારા આઈઆઈએમ અમદાવાદ ખાતે ટકાઉ વિકાસ લક્ષ્ય 5 લિંગ સમાનતા અંગે યોજાયેલી એક કાર્યશાળાને વર્ચ્યુઅલ સંબોધતા સુશ્રી દેવીએ કહ્યું કે રીઅલ ટાઇમ મોનિટરિંગ એપ્સ, ડિજિટલ ફરિયાદ નિવારણ પોર્ટલ અને જિલ્લા સ્તરના સૂચકાંકો દ્વારા સરકારની યોજનાઓનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે કાર્યશાળામાં મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને આંકડાઓ આધારિત નીતિ અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના સર્વાંગી વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ગાંધીનગરમાં અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની 3 દિવસની ચિંતન શિબિરના સમાપન સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું કે અસામાજિક તત્વો પર લગામ કસવા પાસા કે તડીપાર જેવી દરખાસ્ત પર નિર્ણય લેતા પહેલા પોલીસ અધિકારીઓને સાંભળીને મહત્તમ કડક પગલાં લેવા જોઈએ. શ્રી સંઘવીએ પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયાને વહીવટી કાર્યમાં રાત દિવસ એક કરીને સમૂહ કાર્ય કરવા બદલ મહેસૂલ વિભાગની પણ પ્રશંસા કરી હતી.
1: જે ઓફિસીસ તમને એવું લાગતું હોય કે સૌથી વધારે પબ્લિક ઇન્ટરેક્શનમાં છે, પબ્લિક ત્યાં વધુમાં વધુ જાય છે, એને સેન્સિટાઇઝ કઈ રીતે કરવું? એને જો સેન્સિટાઇઝ નહીં કરી શકીએ તો તમારા 3 દિવસની પ્રેક્ટિસ હું એવું માનું છું કે તો નીચે સુધી નહીં પહોંચી શકશે. એટલે સૌથી પહેલા ગ્રાઉન્ડ લેવલ તક, ગ્રાઉન્ડ ઝીરો તક તમે કઈ રીતે પહોંચી શકો તેનું પ્લાનિંગ કરવું જોઈએ.
0: સાણંદમાં માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મલેશિયા સ્થિત આ કંપનીને ઓફર કમ અલોટમેન્ટ એટલે કે જમીન ફાળવણી માટેનો એક પત્ર એનાયત કર્યો. આ પ્રસંગે શ્રી સંઘવીએ રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માળખું વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અદ્યતન ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ સંચાલિત યંત્રોના ઉપયોગથી થતી પ્રક્રિયા એટલે કે ઓટોમેશન ટેકનોલોજીના ઉપયોગથી સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ પ્રગતિ થશે અને મોટા પાયે રોજગારીની તકોનું સર્જન થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. દરમિયાન તેમણે મુસાફરો સાથે સંવાદ કરીને તેમના અનુભવો જાણ્યા. ગાંધી આશ્રમ પુનરોદ્ધાર યોજનાની સમીક્ષા કરવા રાજ્યપાલશ્રી સચિવાલય મેટ્રો મથકથી રાણીપ મેટ્રો મથક સુધી મુસાફરી કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે નીલમબાગ શાખાના ચીફ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અગાઉ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ PMEGP યોજના હેઠળ ધિરાણ મેળવી બેંક સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન બેંકના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાયું. આરોપીઓએ ખોટા દસ્તાવેજ અને પહોંચના આધારે બેંક પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ મેળવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. અગાઉ પોલીસે આ મામલે 4 મહિલા લોનધારક સહિત 2 એજન્ટની ધરપકડ કરી હતી, જોકે હજી 38 જેટલા લોકો અને કૌભાંડમાં સામેલ અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીણાએ કહ્યું કે આ ટ્રેન સુરેન્દ્રનગર મથકથી દરરોજ સવારે 5 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ધ્રાંગધ્રા પહોંચશે. તેનું ભાડું 10 રૂપિયા રહેશે. અરવલ્લીમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF દ્વારા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ. મોડાસા તાલુકાના ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC વિસ્તારમાં બેકવેલ ખાતે યોજાયેલી તાલીમમાં આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ, સલામતીના પગલાં અને રાહત કાર્યો અંગે જાણ કરવામાં આવી.
2: મોડાસા GIDC ખાતે બેકવેલ ખાતે NDRFની ટીમ દ્વારા અગ્નિ, પૂર, વાવાઝોડા સહિત વિવિધ આપત્તિઓ વિશે વિસ્તૃત જાણકારી આપતો એક કાર્યક્રમ અને તાલીમ યોજવામાં આવી હતી. NDRFની ટીમના અધિકારીઓ અને જવાનો દ્વારા વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ આપત્તિઓ વખતે ત્વરિત પ્રતિસાદ અને સલામતીના પગલાં અને રાહત કાર્યો વિશે વ્યવહારુ જ્ઞાન આપવાનો હતો. આકાશવાણી માટે અંકિત

0: चौहान अरवली।
1: હવે છુપાવો નહીં, નિદાન વિહોણાને શોધો, વણ ઓળખાયેલાને સહારો આપો, આ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે. સત્તાવાર યાદી મુજબ થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે. તે અંગે જાગૃતિ લાવવા અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે આ દિવસની વિષયવસ્તુનો હેતુ એવા લોકોને શોધવાનો છે જેમને હજી સુધી પોતાની બીમારીની જાણ નથી અને જેઓ આ બીમારી સાથે લડી રહ્યા છે છતાં લોકોની નજરમાં નથી આવ્યા, તેમને મદદ પૂરી પાડવાનો છે. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધી શકે છે. દરમિયાન આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: અધિકતમ તાપમાન કે બારે મેં જો પૂર્વાનુમાન આજ દે રહે હમ લોગ અગલે 48 ઘંટા તો કોઈ અધિકતમ તાપમાન મેં કોઈ બડા બદલાવ નહીં રહેગા, લેકિન ઉસકે આગે 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ગ્રેજ્યુઅલ રાઇઝ રહેગા, ધીરે ધીરે તાપમાન મેં બઢતર રહેગી. ઇસકે કારણ હમ 9 થી 13 મે તક હીટવેવ કા વાર્નિંગ દિયા હૈ, ઇસમે યેલો વાર્નિંગ દિયા રહા હૈ. 9 તારીખ કો જો ડિસ્ટ્રિક્ટ હમ હીટવેવ મે રખ રહે હૈ, કચ્છ, દેવભૂમિ દ્વારકા ઓર રાજકોટ કે લિયે દિયા ગયા હૈ.
1: ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટમાં નોંધાયું, જ્યારે અમરેલીમાં 42, કંડલા વિમાન મથક, સુરેન્દ્રનગર અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન રહ્યાના અહેવાલ છે. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ કેરીના પાક પર નિર્ભર ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અંજેક્યા રાણાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ જ અછત નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ અને રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો દૈનિક કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ આરતીથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સહકાર

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल
2: उनाळा मां जारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी नो थाय तो आ स्थिति ने कहेवाय छे हीट वेव एटले के लू अपना माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना मार्गदर्शन अने मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना नेतृत्व मां तंत्र द्वारा तो हीट एक्शन प्लान एक्शन मां मुकवामां आव्यो छे परंतु आ माटे नागरिकोए पोते पण सावचेतीना पगला लेवा जरूरी छे जेवा के उनाळामां चा कॉफी के कार्बोनेटेड पीणाने बदले लींबुनुं शरबत छाश वगैरेनुं सेवन करो घरथी बहार निकळती वखते माथुं ढांकवा टोपी गॉगल्स के छत्रीनो उपयोग करो मसालेदार खोराकने बदले पाणीनुं सारूं प्रमाण धरावता मौसमी फळो जेवा के तरबूज टेटी वगैरे बधुं लो आछा रंगना सुतराउ कपड़ा पहेरो पण तेम छताय जो लू लागे तो तात्कालिक ORS अथवा मीठा अने साकरना पाणीनुं सेवन करो छायडा वाली जग्या अने बने तो ठंडक वाली जग्याए रहो इमरजेंसी मां डॉक्टरनो तात्कालिक संपर्क करो प्रकृति तो पोतानुं स्वरूप बतावशे ज पण जो साथे मळीने रहीशुं सचेत तो लूना प्रकोप सामे थईशुं सुरक्षित શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 079-232-58-490 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિના

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહકાર

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર.

0: પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત. FM ગોધરા પર જાહેરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
1: 999-8389-833 999-8389-833.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: મિત્રો, આ સાથે જ આજનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચશે. તેઓ નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યો સાથેની બેઠકમાં હાજરી આપશે. દરમિયાન પાર્ટીના ધારાસભ્ય નેતાની પસંદગી કરાશે. રાજ્યના નવા મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ આવતીકાલે શપથ લેશે. દરમિયાન કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. તે અંગે જરૂરી વહીવટી બેઠકો યોજાઈ રહી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું છે કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લામે ભાર મૂક્યો કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ખરેખર એક પડકાર છે, પણ ભારત અને વિયેતનામ વચ્ચેના સહયોગના નવા સ્તરે લઈ જવાની તક પણ છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશમાં ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના તાલીમ મહાનિદેશાલય દ્વારા આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થા ખાતે ઉદ્યોગ પરામર્શ બેઠક યોજાશે. મંત્રાલયે જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતીય કૌશલ્ય પ્રણાલી માટે મહત્વની રહેશે. તેમાં 30થી વધુ ઉદ્યોગ નેતાઓ, મુખ્ય કાર્યકારી અધિકારી અને નીતિ નિષ્ણાતો રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના અંગે ચર્ચા કરશે. આ ચર્ચા પ્રસ્તાવિત ઉત્કૃષ્ટતા કેન્દ્રના માળખા, ભૂમિકાઓ અને જવાબદારીઓ અંગેના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.

0: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ અછત નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત એક વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: इसराइल अमेरिका ईरान वो झगड़ा भी उसके कारण फर्टिलाइजर प्राइस बढ़ते जा रही है. पेट्रोल का क्रूड ऑयल का आना जाना

0: देखो हमारे लोगों को एलपीजी का कमी ना होना चाहिए, आप कुछ भी करो, ये आदेश दिया हमारे। और वो कमेटी बैठती है, इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं है, सबको मिल रही है।
1: સુશ્રી સીતારમણે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગમાં સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આ પર્વની તૈયારીઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સાગર દર્શન ખાતે બેઠક યોજી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ એક યુક્તિ તરીકે કરે છે. તેમણે જણાવ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યરત છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈપણ વિદેશી નાગરિકોને દેશના કાયદા, પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ અનુસાર દેશ નિકાલ કરવો જોઈએ.
2: જો લોગ અવૈધ ઢંગ સે હમારે યહાં રહે રહે હૈ, ઇસમે હમકો બાંગ્લાદેશ કી સહયોગ ચાહિયે તાકી વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાયેગે અપને દેશ. પિછલે કુછ સાલ મે 2860 સે ઉપર એસે મસલે હૈ જિસમે હમ લોગો ને રાષ્ટ્રીય સત્યાપન કે લિયે બાંગ્લાદેશ કો ખબર કિયા હૈ ઓર યે સભી મામલે ઉનકે યહાં લંબિત હૈ. હમારા યે નીતિ હૈ કે જો ભી વિદેશી નાગરિક હમારે યહાં અવૈધ રૂપ સે રહ રહા હૈ વો ઉનકો અપને દેશ જાના પડેગા.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. તામિલનાડુમાં નવી સરકારની રચનામાં વિલંબને કારણે રાજકીય પરિસ્થિતિ હાલ અનિશ્ચિત છે. સરકાર બનાવવા માટે જરૂરી 118 સભ્યોની બહુમતી સુધી પહોંચવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ડીએમકે અને ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે પાર્ટીએ ગઈકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ઓલ અન્ના ડીએમકે પાર્ટીના મહાસચિવ ઈ પલાની સ્વામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિદુથલાઈ ચિરુથૈગલ કાચી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે રાજ્યની સૌથી મોટી પાર્ટી તામિલનાડુ વેત્રી કઝગમ ટીવીકેને ટેકો આપવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે મળશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક અને રાયલસીમામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની અપેક્ષા છે. આઈપીએલ ક્રિકેટમાં લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. જીત માટે 213 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 19 ઓવરમાં 6 વિકેટે 203 રન કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા. વરસાદના વિક્ષેપોને કારણે મેચ 19 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી, જેના કારણે બેંગલુરુને ડીએસએલનો 213 રનનો લક્ષ્યાંક મળ્યો. લખનૌ માટે મિશેલ માર્શે 56 બોલમાં 111 રન બનાવ્યા, જ્યારે બેંગલુરુ માટે રજત પાટીદારે 31 બોલમાં 61 રન કર્યા. મિશેલ માર્શેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં સરકારી અનાજનો જથ્થો 604 લાખ ટનથી વધુ થઈ ગયો છે, જે ફરજિયાત બફર જરૂરિયાત કરતાં લગભગ 3 ગણો વધુ છે. સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીશ્રીએ કહ્યું કે ઘઉં અને ચોખાના મજબૂત ભંડાર દેશભરમાં કલ્યાણકારી યોજનાઓ અને જાહેર વિતરણ વ્યવસ્થા માટે અવિરત પુરવઠો સુનિશ્ચિત કરી રહ્યા છે. ઇન્ડિયા એઆઈ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરએ આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સહયોગ હેઠળ બંને સંસ્થાઓ કૃત્રિમ બુદ્ધિમત્તા અને પોતાની ક્ષમતાઓની સાથે સાથે કાઉન્સિલની તબીબી સંશોધન કુશળતાનો ઉપયોગ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ ભાગીદારી કૃત્રિમ બુદ્ધિ

0: પોતાના જવાબદાર અને વ્યાપક ઉપયોગ દ્વારા આરોગ્ય સંભાળ સુધારવા તરફ મહત્વનું પગલું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
1: આજના મુખ્ય અખબારોએ હોર્મુઝ ફરી ખોલવા અંગેના, તમિલનાડુમાં સરકાર રચવા અંગેના તેમજ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા અને અરાજકતા અંગેના સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. નવગુજરાત લખે છે, હોર્મુઝ ફરી ખુલશે, વચગાળાના કરાર માટે અમેરિકા ઈરાન તૈયાર. જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે કે સાઉદી સહિત ખાડીના ચાર દેશે ટ્રમ્પને ના કહ્યું તેથી ઈરાન ઓપરેશન રોક્યું. સંદેશ અને નવગુજરાત સમયે બંગાળમાં વિધાનસભા ભંગના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશે પોતાના પ્રથમ પાને ચીનના સમાચાર અંગે ટાંક્યું છે કે ચીનમાં ભ્રષ્ટાચાર કેસમાં બે પૂર્વ સંરક્ષણ પ્રધાનોને મોતની સજા.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરલમ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ હોદરા કેન્દ્ર છે. સાંભળીએ લતા મંગેશકરના સ્વરે ગવાયેલ સંજોગ ફિલ્મનું આ ગીત.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. અનુરાધા પોડવાલ અને જોલી મુખર્જી તથા સાથીદારોના સ્વરે ગવાયેલ સાહિબા ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે શિવહરીએ. ગીતકાર છે આનંદ બક્ષી.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, ઈ નિર્ભય ભવિષ્યની સફર.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: પંકજ ઉદાસના સ્વરે ગવાયેલા ગીત આપે સાંભળ્યું સનમ ફિલ્મનું. સંગીતકાર હતા આનંદ મિલિંદ અને ગીતકાર સમીર.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી

સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી લાભવાણી શુભવાણી આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ આપનો સાથી આકાશવાણી સાંભળતા રહો આગળ વધતા રહો.

ફૂલ ઓર કાંટે ફિલ્મનું આ ગીત છે અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરે ગવાય. ગીતકાર છે રાની મલિક અને સંગીતકાર નદીમ શ્રવણ.

શ્રોતા મિત્રો, સમય અત્યારે સવારના 8:49 અને 58 સેકન્ડ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. પ્રસારણ છે FM ગોધરાનું.

0: बैंक के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: કુમાર સાનુ અને સુષ્મા શ્રેષ્ઠના સ્વરે ગવાયેલ આ ગીત છે ફિલ્મ કુલી નંબર 1. ગીતકાર છે સમીર અને સંગીતકાર આનંદ મિલિંદ.

મિત્રો, આજના ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ. એક લડકા એક લડકી ફિલ્મનું આ ગીત કુમાર સાનુ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ.

મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ.
1: હું છું રોઝી. આજે અમે એવા કાર્યક્રમની વાર્તા લઈને આવ્યા છીએ કે જે કોઈ એક વ્યક્તિને સીધા પૈસા આપવાની યોજના નથી, પરંતુ આખા વિસ્તારની જરૂરિયાતોને જોઈને સમુદાય માટે સંપત્તિઓ બનાવે છે.
0: જ્યારે વિકાસની વાત થાય છે ત્યારે અવારનવાર લોકો મોટા મોટા પુલો અને મોટી ઇમારતોની તસવીરો જુએ છે, પરંતુ સત્ય તો એ છે કે વિકાસનો પહેલો સંકેત કાયમ એવો હોય છે કે શાળામાં પૂરતા ઓરડા હોય, સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવારની સગવડો હોય અને યુવાનો પાસે હુનર શીખવાનો રસ્તો હોય.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નો સૌથી મોટો અર્થ એ જ છે કે વિકાસનો આધાર મજબૂત કરવામાં આવે. આનો લાભ ફક્ત અલ્પસંખ્યક સમુદાયોને જ નહીં, પરંતુ તે વિસ્તારના તમામ રહેવાસીઓને મળે છે. કારણ કે શાળા અને હોસ્પિટલ કોઈ એક નામની દિવાલ હોતા નથી, તે આખા સમાજની જરૂરિયાત હોય છે. પરંતુ યાદ રાખો, કોઈ યોજનાનો પ્રભાવ ફક્ત સરકારી આદેશથી નથી થતો. તેનો પ્રભાવ ત્યારે થાય છે જ્યારે તે જમીન પર દેખાય, અને જમીન પર દેખાવા માટે જરૂરી છે કે લોકોની જરૂરિયાત ઓળખવામાં આવે, પ્રસ્તાવ સાચો બને, કામ સમય પર થાય અને સુવિધા ચાલુ પણ થાય. આને પૂરી કરે છે PMJVK.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: PMJVK ના ઘણા ઉદ્દેશ્યો છે. પહેલો, અલ્પસંખ્યકો માટે બહેતર સામાજિક આર્થિક પાયાનું માળખું તૈયાર કરવું જેથી તેઓ મુખ્ય ધારા સાથે જોડાઈ શકે. બીજું, શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય ક્ષેત્રોમાં સામુદાયિક સુવિધાઓ બનાવવી. અને ત્રીજું છે, વિકાસના અંતરને ઓછું કરવું અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવું.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની એક ખાસ વાત એ પણ છે કે આ જરૂરિયાતથી શરૂ થાય છે. આનો અર્થ એ છે કે કોઈ જિલ્લા કે બ્લોકમાં કઈ સુવિધાની અછત છે તે પહેલા ઓળખવામાં આવે છે.
0: અછત ઓળખ્યા પછી યોજના બને છે, યોજના બન્યા પછી પ્રસ્તાવ બને છે, પ્રસ્તાવ બન્યા પછી ટેકનિકલ અનુમોદન.

0: જમીનની ઉપલબ્ધતા, વિભાગીય સહમતિ અને સંચાલન જાળવણીની જવાબદારી નક્કી થાય છે.
1: અને આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે ભવન બનવું એ એક તબક્કો છે, પરંતુ ભવન ચાલવું એ તેનું અસલી લક્ષ્ય છે. શાળાનું ભવન બને તો તેમાં ભણતર ચાલે, હોસ્પિટલ બને તો તેમાં ડોક્ટર અને ઉપકરણો હોય, કૌશલ્ય કેન્દ્ર બને તો તેમાં તાલીમ અને પ્લેસમેન્ટની દિશા હોય.
2: પ્રધાનજી, બાળકોની સંખ્યા વધી રહી છે, પરંતુ રૂમો એ જ જૂના છે, વરસાદમાં છત ટપકે છે, વિજ્ઞાનની પ્રયોગશાળા ફક્ત નામની છે.
3: હું જાણું છું, પણ ગામ પાસે પૈસા જ ક્યાં છે? ઘણું બધું કરવું છે પણ થઈ શકતું નથી.
2: ગઈકાલે એક બાળકીએ કહ્યું કે તે પાછળ બેસે છે તો બોર્ડ દેખાતું નથી. એક બીજી બાળકીએ કહ્યું કે તેને ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હું તેમને કેવી રીતે સમજાવું કે અછત ફક્ત રૂમની નથી, ભરોસાની પણ બની જાય છે?
3: જો સુવિધા ન હોય તો સપના કેવી રીતે પૂરા થશે?
4: પ્રધાનજી, આજે હું એક ખુશીની ખબર લઈને આવ્યો છું. સરકારે આપણા વિસ્તારને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ પસંદ કર્યો છે. પીએમજેવીકેમાં પ્રસ્તાવ મોકલી શકાય છે. જો આપણે સાચો પ્રસ્તાવ બનાવીએ તો શાળામાં વધારાના રૂમ અને કોમ્પ્યુટર લેબ બનાવવાની શક્યતા છે.
3: પીએમજેવીકે એટલે એ જ યોજના જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય માટે માળખું બનાવે છે.
2: આનાથી શું ફાયદો થશે?
4: આ યોજના હેઠળ અહીં શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર, છાત્રાલય અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે.
5: મતલબ હવે અમારે ભણવા માટે દૂર શહેર નહીં જવું પડે.
3: બિલકુલ, એ જ તો છે આ યોજનાનો મકસદ, દરેક સમુદાયને વધુ સારું શિક્ષણ અને સુવિધાઓ આપવી.
4: જી, હવે દેખરેખ પણ કડક હોય છે. કામની તસવીરો, લોકેશન અને પ્રગતિના અપડેટ નોંધવામાં આવે છે.
2: જો રૂમ વધી જશે તો બાળકોની હાજરી વધી જશે, અને જો લેબ ચાલુ થઈ જશે તો ભણવામાં રુચિ વધશે.
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: શાળામાં એક વધારાના વર્ગખંડનો અર્થ ફક્ત એક રૂમ નથી હોતો, આનો અર્થ હોય છે બાળકોનો આત્મવિશ્વાસ વધવો.
1: જ્યારે ઓરડા ઓછા હોય છે ત્યારે ભણતર શિફ્ટમાં થાય છે. બાળકો સાંકડી જગ્યામાં બેસે છે, શિક્ષકનું ધ્યાન વહેંચાઈ જાય છે અને ધીરે ધીરે શીખવાની ગુણવત્તા પર માઠી અસર પડે છે.
0: પણ જ્યારે વધારાના ઓરડા બની જાય છે ત્યારે બાળકોને જગ્યા મળે છે, શિક્ષકને યોજના બનાવવાની તક મળે છે, બાળકોને સવાલ કરવાની સુવિધા મળે છે.
1: અને જ્યારે કોમ્પ્યુટર લેબ કે ડિજિટલ સુવિધા જોડાય છે ત્યારે બાળકો ફક્ત પુસ્તકોની દુનિયામાં નથી રહેતા, તેઓ ભવિષ્યની દુનિયાનો દરવાજો પણ જુએ છે. એવો જ ફેરફાર ગામમાં લાવી છે પીએમજેવીકે.
2: બાળકો, હવે આપણા ગામમાં નવી શાળા ખુલી ગઈ છે. અહીં આધુનિક ક્લાસરૂમ અને લાઇબ્રેરી પણ છે.
7: હું ડોક્ટર બનવા માંગુ છું. શું અહીં ભણીને મારું સપનું પૂરું થઈ શકે છે?
2: કેમ નહીં, મહેનત અને શિક્ષણથી દરેક સપનું પૂરું થઈ શકે છે.
8: સલીમ, જો આ નવું સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, અહીં કમ્પ્યુટર અને નવી ટેકનિક શીખવવામાં આવી રહી છે.
9: આજે અમે તમને ફક્ત મશીન ચલાવતા નથી શીખવી રહ્યા, આજે અમે તમને સુરક્ષા, અનુશાસન અને ગુણવત્તા પણ શીખવી રહ્યા છીએ.
8: સર, જો મને સર્ટિફિકેટ મળી જશે તો નોકરી મળશે?
9: નોકરીનો રસ્તો ખુલે છે જ્યારે હુનરની સાથે વ્યવહાર પણ સારો હોય, અને રસ્તો ત્યારે ટકે છે જ્યારે તમે સતત શીખતા રહો.
4: હા, હવે અમારે નોકરી માટે શહેરોમાં ભટકવું નહીં પડે.
9: એ જ તો છે આ યોજનાનો ઉદ્દેશ્ય, યુવાનોને હુનર આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો.
2: અને આ અમારી નવી લેબ છે. હવે બાળકોએ વિજ્ઞાન ફક્ત વાંચવાનું નહીં હોય, જોવાનું પણ હશે.
10: મેડમ, ચાવી તમારી પાસે રહેશે?
2: ચાવી મારી પાસે રહેશે, પણ લેબની અસલી ચાવી બાળકોના સવાલો હશે.
5: મેડમ, શું આપણે આજે જ માઇક્રોસ્કોપ જોઈશું?
2: હા, અને આપણે એ પણ શીખશું કે વિજ્ઞાન ડરાવનારી વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે.
0: ઘણીવાર વિકાસ એક ચાવીથી શરૂ થાય છે, પરંતુ તે ચાવી બાળકોના હાથમાં ત્યારે આવે છે જ્યારે સુવિધા વાસ્તવમાં ચાલુ થાય છે.
1: પીએમજેવીકેનો બીજો એક મહત્વપૂર્ણ સ્તંભ સ્વાસ્થ્ય છે. ઘણા વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રો છે પણ ઉપકરણો નથી, ઘણા વિસ્તારોમાં ભવન છે પણ પૂરતા ઓરડા નથી.
0: આનું પરિણામ એ આવે છે કે નાની બીમારી પણ મોટી બની જાય છે, કારણ કે તપાસ સમય પર થતી નથી, ગર્ભવતી મહિલાને દૂર જવું પડે છે, વૃદ્ધોની દવા સમય પર મળતી નથી.
1: જ્યારે સ્વાસ્થ્ય સુવિધાઓ નજીક આવે છે ત્યારે ખર્ચ ઘટે છે અને ભરોસો વધે છે, અને ભરોસો વધવાનો અર્થ એ છે કે લોકો સમય પર ઈલાજ કરાવવા લાગે છે.
11: બેટા, આ કાપલી વાંચી દે, ડોક્ટરે શું લખ્યું છે?
1: અમ્મા, તમારે નિયમિત દવા લેવાની છે, અને હવે નવી તપાસ સુવિધા શરૂ થવાની છે તો તમારે શહેર નહીં જવું પડે.
11: શહેર જવામાં પૈસા લાગે છે, સાથે કોઈ

0: જોઈએ. હવે પાસે હશે તો સારું થશે.
1: હા અમ્મા, હવે તમારો ઈલાજ અહીં તમારી પાસે જ થશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણીવાર વિકાસનો અર્થ હોય છે દવા સમય પર મળી જવી, અને આને પૂરો કરે છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ.
2: પીએમજેવીકે માં દેખરેખનું મહત્વ એટલા માટે છે જેથી કામ સમય પર અને સાચી ગુણવત્તા સાથે થાય.
1: જ્યારે નિર્માણના અલગ અલગ તબક્કા નોંધાય છે ત્યારે વિલંબ અને ખામી પકડમાં આવે છે, અને જ્યારે ખામી પકડમાં આવે છે ત્યારે સુધારવાની શક્યતા વધે છે.
2: યોજનાનો લાભ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ભવન બનીને ખાલી ન રહે, તેથી સંચાલન અને જાળવણીની વ્યવસ્થા પહેલેથી નક્કી હોવી જરૂરી છે.
1: પીએમજેવીકે આપણને એ યાદ અપાવે છે કે ઇમારતો ફક્ત ઈંટોથી નથી બનતી, ઇમારતો ઇરાદા, યોજના અને જવાબદારીથી બને છે. પીએમજેવીકે જ્યાં સુવિધા બને છે ત્યાં ભવિષ્ય બને છે. હવે અમને આજની કડી સમાપ્ત કરવાની રજા આપો. આગામી કડીમાં તમને ફરી મળીશું એક નવી ઉમેદ અને વિશ્વાસ સાથે.
2: નમસ્કાર, ખુદા હાફિઝ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલા

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતા

ખરીદતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: કાલીની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
3: આ સાથે જ આજનો કવાલીનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ। શરૂઆત કરીએ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમથી।

એક મેં ઓર એક તું, આ ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર છે અમિત ત્રિવેદી, શિલ્પા રાવ, નિખિલ ડિસોઝા અને અમિતાભ ભટ્ટાચાર્ય.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીત. સુગમ સંગીતમાં આજના કલાકાર છે શિરીષ કુમાર વ્યાસ. પ્રથમ રચના સાંભળીએ મનોજ ખંદેરિયાની.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સુગમ સંગીત. કલાકાર છે શિરીષ કુમાર વ્યાસ. હવે સાંભળીએ ગાફિલની રચના.

0: અંતમાં આ હતી શૂન્ય પાલનપુરીની રચના. આપ સાંભળી રહ્યા હતા શિરીષ કુમાર વ્યાસને. કાર્યક્રમ સુગમ સંગીત પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: નમસ્કાર. આકાશ

0: વાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે સોમનાથના તેમના પ્રવાસ અંગે એક સંપાદકીય લેખ લખ્યો, જેમાં તેમણે સોમનાથ અને આપણી સભ્યતાની મહાનતા અંગે આ દિવસ શા માટે મહત્વનો છે તે જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. નેપાળના પોખરામાં ફેવા તળાવમાં ફસાયેલા 5 ભારતીય પ્રવાસીને બચાવાયા. ગાંધીનગરમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠકનો આજે છેલ્લો દિવસ. સૌરાષ્ટ્ર અને વડોદરાની બાકી રહેલી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના હોદ્દેદારો અંગે ચર્ચા થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ મેટ્રો ટ્રેનમાં સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરી. ડાંગમાં આહવાથી બોરખેત માર્ગ પર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં 2 યુવકના ઘટનાસ્થળે મોત. વલસાડના ધરમપુર અને કપરાડામાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ભારતની વિમાન કંપની ઇન્ડિગો આગામી 15 જૂનથી નોઇડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાન સેવા શરૂ કરશે. હવે છુપાઓ નહીં, નિદાન વિહોણાને શોધો, વણ ઓળખેલાને સહારો આપોની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે. કેરલમ માહે, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો. આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમનો પ્રારંભ. સાંભળશો ફિલ્મ મેટ્રો ઇન દિનોનું ગીત વિશાલ મિશ્રાના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. પ્રતિક પ્રતીક્ષા શ્રીવાસ્તવ અને પ્રિયાંશુ સોનીને સાંભળશો. ગીત છે પ્રતીક્ષા શ્રીવાસ્તવનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વાદો સે નહીં, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકને સાંભળીએ ગીત સમીરનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: યાસિર દેસાઈને સાંભળીએ રચના શકીલ આઝમીની.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો બિનફિલ્મી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: અરુણદેવ યાદવ અને પ્રિયા પાટીદારને સાંભળશો રચના મુકેશ મિશ્રાની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મધુવંતી બાગચીને સાંભળીએ.

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે રાજ્યની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ભારતીય વિમાન કંપની ઇન્ડિગો આ વર્ષે 15 જૂને નોએડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વાણિજ્યિક ઉડ્ડયન સેવાઓ શરૂ કરશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, દેશમાં સરકારી ખાદ્યાન્નનો સ્ટોક 604.2 લાખ ટન સુધી પહોંચ્યો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના ડીજી રાજીવ કુમાર જૈને આકાશવાણીની 90મી વર્ષની ગૌરવશાળી યાત્રા પર

0: પોતાનો વિશેષ સંદેશ પાઠવ્યો. વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરીટા કોસ્ટારિકાના સાન જોસ પહોંચ્યા. બાંગ્લાદેશમાં ઉરીનો પ્રકોપ વધુ વકરી રહ્યો છે, જેમાં 24 કલાકની અંદર ઉરી અને ઉરી જેવા લક્ષણોથી 12થી વધુ બાળકોના મૃત્યુ થયા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના આઈએએફ એ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન ટીએઆરએ હથિયારની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક હાથ ધર્યું. કચ્છના દરિયાકાંઠે હાઈ એલર્ટ. દરિયામાં મળેલા શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ભૂમિપૂજન સંપન્ન. ગાંધીનગરમાં પનઘટ કલા કેન્દ્રના રજત જયંતિ વર્ષ નિમિત્તે 26-27 મે દરમિયાન પનઘટ પર્વનું ભવ્ય આયોજન. કેરલમ માહે દક્ષિણ આંતરિક કર્ણાટક તમિળનાડુ પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 9 રનથી હરાવ્યું. આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના ઉપક્રમે આજે આપ સાંભળશો આકાશવાણીના નિયમિત શ્રોતા શ્રી બળદેવ કુમાર પંચાલની સંસ્મરણાત્મક મુલાકાત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આપણે અત્યારે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આકાશવાણીની જે ઓળખાણ છે તો શ્રોતાઓ થકી છે. બહુજન હિતાય બહુજન સુખાયનું આ સૂત્ર ચરિતાર્થ આકાશવાણીના શ્રોતાઓ જ કરી રહ્યા છે. ત્યારે આવા જ એક આપણા શ્રોતા અત્રે પધાર્યા છે, મહેશકુમાર બળદેવભાઈ પંચાલ. મહેશકુમાર, આકાશવાણીમાં આપનું સ્વાગત છે.
2: ખૂબ આનંદ થઈ ગયો ચેતનભાઈ કે વર્ષોનું સ્વપ્ન સાકાર થઈ ગયું, કેમ કે આકાશવાણી એ ખૂબ જ જીવંત વાણી કહેવાય છે. અને આકાશવાણી આપણને સંસ્કારો આપે છે, જ્ઞાન આપે છે, માહિતી આપે છે અને કેટલું આપે છે. ગાગરમાં સાગર સમાય એટલું જ્ઞાન આપે છે. અને કહેવાય છે કે મારી તો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી છે.
1: બરાબર છે.
2: કેમ કે જે વખતે હું નાનો હતો ત્યારે પપ્પા દાતેરા કા કરતા, અમારા પપ્પા હતા એ પંચાલનો વ્યવસાય કરતા, લુહારી કામ કરતા, એટલે દાતેરા કા કરતા તેઓ રાત સુધી રેડિયો સાંભળતા.
1: બરાબર છે.
2: અને ખૂબ જ ઉમદા મને પણ આપણે સંભળાવતા, એટલે કહી શકાય કે આકાશવાણીથી મારો નાતો બહુ જૂનો છે.
1: બરાબર છે મહેશકુમાર. હવે આપ ક્યાંથી આવ્યા છો એની વાત શ્રોતાઓને કરો.
2: ચોક્કસ. તો હું મહેશકુમાર બળદેવભાઈ પંચાલ, ગામ સોનાસણ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાથી હું આવ્યો છું. અને આપણે કહી શકાય કે સોનાસણ એવું ગામ છે કે અમારે ત્યાં કૃષ્ણ કમોદ નામની ડાંગણ પાકતી અને એ વડીલો કહેતા કે કૃષ્ણ કમોદના ભાત ચોખા બનાવતા તો દૂર સુદૂર 10-10 ઘર સુધી
1: એની સુગંધ આવે,
2: એની સુગંધ આવતી, એટલે નામ પડ્યું સોનાસણ. અને હાલ પણ સોના દ્વાર ત્યાં બનાવ્યું છે. સોનાસણ સુંદર ગામ છે.
1: બરાબર. એટલે ટૂંકમાં કે સમૃદ્ધ ખેતી વાળું ગામ છે. બરાબર ને?
2: ચોક્કસ.
1: તો આપણે ખેડૂત મંડળ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા પર આજકાલે ગામના ચોરા તરીકે ઓળખાય છે. તો વર્ષોથી આ ખેડૂતો માટેનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા પર બ્રોડકાસ્ટ થતો હતો, તો ત્યાં ઘણા બધા શ્રોતાઓ આ ખેડૂત મંડળ કાર્યક્રમ પણ સાંભળતા હશે.
2: ચોક્કસ. તો ગામના ચોરે પાદરે અને કહી શકાય કે આબાના હેઠે બેસીને રેડિયો કાન દઈને અમુક વડીલો સાંભળતા. અને હું ઘણા વડીલોને મળ્યો છું કે કહી શકાય કે રેડિયો એ ખૂબ આવિષ્કારી માધ્યમ છે. અને કે કહી શકાય કે એમાં પદ્ધતિ, બોલવાની શૈલી, માઇક્રોફોન આપણને કેટલું શીખવે છે. મને પણ માહિતી જનમાધ્યમ નથી પણ એક સંભાળના રૂપ છે.
1: બરાબર.

0: છે. તો ટૂંકમાં કે તમે એક અમદાવાદથી દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો અને તમે તમારા બાળપણમાં બધાને આકાશવાણી સાંભળતા જોયા રેડિયો ઉપર, બરાબર ને?
1: ચોક્કસ. તો કહી શકાય કે હું નાનો હતો ત્યારે મારી મમ્મી પ્રભાતિયા સંભળાવે રોજ સવારે. એમનું નામ જશોદાબેન. તો રોજ પ્રભાતિયા રેડિયો, તો પેલા બેટરીથી ચાલતો, હવે તો લાઇટથી રેડિયો આપણે ચાલે છે. પણ એ વખતે લાઇટ ન હોય તો રાત્રે અમે રાત સુધી સાંભળતા. અને એટલે કે કહી શકાય કે રેડિયો આમ આપણને પ્રેરણા આપે છે, પ્રેરણા સ્ત્રોત ગણાવી શકાય. કે લાખો દિલોની ધડકન રેડિયો હોય, પણ મારો આપણે કહેવું છે કે મમ્મી હાલરડાથી લઈને પ્રભાતિયા સુધી જે રેડિયો આપે છે, એવું કોઈ માધ્યમ આજે આપી શકે નહીં.
0: બરાબર છે. આપણે સવારે જે અર્ચના કાર્યક્રમ એ વખતે વંદના તરીકે ઓળખાતો હતો, એ કાર્યક્રમમાં પ્રભાતિયા પ્રસારિત થતા હતા. એટલે એ તમે બાળપણથી આપના માતાજીને એ આકાશવાણી પર સાંભળતા જોયા, અને તમે પણ સાંભળ્યા હશે. એમાં ખાસ તો કયું ગીત તમને યાદ આવે છે?
1: મને ખાસ એ ગીત યાદ આવે છે કે આપણે પ્રભાતિયા કે જાગને જાદવા
0: કૃષ્ણ ગોવાળિયો
1: વાડિયા તુજ વિના દેનમાં કોણ જાશે.
0: વાહ વાહ. અને બીજું એક ખાસ તો જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગ છે, બરાબર ને મહેશભાઈ? તો મહેશભાઈ, આપને પ્રથમ પરિચય આકાશવાણીનો કઈ રીતે થયો, કે આ એનો જે તમને જે લગની લાગી કે હવે આકાશવાણી સાંભળીએ છીએ, એ પ્રથમ પરિચય બાળપણમાં કઈ રીતે થયો?
1: બાળપણમાં હું રેડિયો સાંભળતો, લખતો હતો, મારા અક્ષરો પણ સુંદર, અક્ષરોમાં પણ એ ગ્રેડ આવે, એટલે હું લખતો હતો. અને પછી કવિતાઓ હું લખતો હતો નાનો હતો ત્યારે, લગભગ પાંચમામાં છઠ્ઠામાં ભણતો ને શિક્ષકને બતાવો. પણ રેડિયો સાંભળતો એટલે કે એનાઉન્સરો ઉદ્ઘોષકો કેવું બોલે છે, એની છટા કેવી છે, હું શબ્દો પકડતો, લય પકડતો, એમના વાણી પકડતો, અને એ બોલવાની છટા હું પણ ના બોલી શકું. મારી જીભ એ વખતે ચોટતી હતી, તે બધા ઘણા કહેતા કે તમે જીભ ચોટે છે કે આગળ ના આવી શકો. તો હું આજે પડકાર ફેંકું છું કે હું ઘણી જગ્યાએ હું બોલવા જઉં છું, મને જીભ ચોટતી નથી, સારું હું ગાઈ શકું છું. કેમ? એ રેડિયોના માધ્યમથી.
0: અચ્છા,
1: રેડિયો આપણને પ્રેરણા આપે છે કે તમે લખતા રહો, શીખતા રહો. મને યાદ છે ત્યાં સુધી ફોન ઇન કાર્યક્રમમાં જે વખતે ચેતન જાની બોલતા હોય તો હું કાન દઈને સાંભળું કે કયો શબ્દ બોલે છે, એમનો ઉચ્ચારણ કયો છે. તો ઉચ્ચારણ તરફ હું ધ્યાન આપું કે આપણે કયો ઉચ્ચારણ એમાં બોલવું જોઈએ. તો એ ચેતન જાની પાસેથી શીખ્યો છું હું, ત્રિલોક સંગાણી પાસેથી શીખ્યો છું હું, આકાશવાણી રાજકોટ પાસેથી શીખ્યો છું, આકાશવાણી ભુજ પાસેથી શીખ્યો છું, અમદાવાદ વડોદરાના એનાઉન્સરો પાસેથી હું શીખ્યો છું. એટલે કે કહી શકાય કે બોલવાની શૈલી હું આકાશવાણી પાસેથી.
0: તો તમને સાહિત્યમાં રુચિ પણ આકાશવાણી તરફથી પ્રાપ્ત થઈ?
1: ચોક્કસ. એ કહી શકાય કે આકાશવાણી એક એવું માધ્યમ છે કે સાહિત્ય પત્રિકા હોય કે વાર્તા હોય કે પછી લઘુ નાટિકા હોય, એકાંકી હોય, તો માનવીની ભવાઈ હોય પન્નાલાલ પટેલની, તો એવા નાટકો પણ પ્રસારિત થતા હતા રાત્રે, અને હું રાત્રે પણ સાંભળતો. સાહિત્ય પત્રિકામાં તો વળી આમ કહી શકાય કે આપણે કાન દઈને રેડિયો સાંભળીએ, સાંભળી સાંભળીને હું કવિતા તરફ વળ્યો. એટલે મને કહેવાનું મન થાય છે કે રેડિયો જીવંત વાણી છે, કે રેડિયો જીવંત વાણી છે, લોકવાણી છે, શબ્દોની વાણી છે. દેશ વિદેશોમાં આજે તરંગોના માધ્યમથી રેડિયો વિશ્વસનીય અને સટીક માધ્યમ બન્યું છે. ગામડું બોલે છે, આકાશવાણીમાં બોલે છે, ગામડું બોલે છે, અને એનો ધબકારો એ હૃદયમાં, એ અંદર સોસવડો ઉતરી જાય છે.
0: બરાબર છે. તો આકાશવાણીના માધ્યમથી તમને સાહિત્યમાં રુચિ જાગી.

0: કહી શકાય?
1: હા, ચોક્કસ કહી શકાય કે આકાશવાણીએ મને ખૂબ જ ગળ્યું છે અને ખૂબ જ પ્રેરણા આપી છે કે આકાશવાણીમાં જે પ્રસારિત થતા જે વાર્તા હોય, પછી એમાં જે બોલવાની શૈલી હોય એનાઉન્સરની, એ ખૂબ જ અદ્ભુત હતી અને આજે પણ એટલી જ છે. એટલે કે કહી શકાય કે દુનિયાનું ગમે તે માધ્યમ આવે, પણ આકાશવાણી, આકાશની વાણી, એ આકાશવાણીને લાખ લાખ વંદન કરીએ. તમામ કર્મચારીઓને હું તો વંદન કરું છું. બહુજન હિતાય, બહુજન સુખાય, એમનો ધ્યેય મંત્ર સાર્થક કરે છે.
0: તો આપના શિક્ષણ વિશે જણાવો તો, તમે એમાંથી પ્રેરણા લઈને શું કર્યું આગળ?
1: ચોક્કસ, તો હું એમએ કર્યું, બીએડ કર્યું.
0: કયા વિષયમાં?
1: એમએડ કર્યું અને પછી અંતે હું પીએચડી કરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણથી. અને હું 21મી સદીની આત્મકથા અને જીવનકથા એક અભ્યાસ, એના ઉપર પીએચડી કરી. અને પીએચડી આનંદથી હું કહી શકું કે હું, મારી મૌલિકતા હતી કે હું આત્મકથાઓ જેટલી પણ અત્યારે લખાતી હોય એના ઉપર આધુનિક કે હું લખી શક્યો છું ને ડોક્ટરેટની મને પદવી મળી. બીજું કે હું, મને અત્યારે હાલ હું શીખી રહ્યો છું ગામડાઓમાં બહેનો પાસેથી કે આપણે ચીલની ભાજી ખાતા હતા પહેલા, કે આપણે મોરૈયાનો ભાત ખાતા હતા, કે સરંગવાના પાંદરામાંથી એ આપણે શાક બનાવતા હતા. આજે બધું લુપ્ત થઈ ગયું છે, તો હું વિસરાતી વાનગી હું જાતે બનાવું છું અને સૃષ્ટિમાં હું લઈ જાઉં છું. તો ડોક્ટર અનિલ ગુપ્તાએ મને આ વખતે સન્માનિત કર્યું.
0: ઇનોવેશનના ફાઉન્ડેશનના ડોક્ટર અનિલ ગુપ્તા.
1: હા, ચોક્કસ.
0: મહેશભાઈ, આપને કયા કયા કાર્યક્રમોમાં રૂચિ પડે છે? કયા પ્રકારના તમને, કયા કે ફિલ્મી ગીતો ગમે, ગુજરાતી ગીતો ગમે, ગુજરાતી લોક સંગીત આપને ગમે, કયા પ્રકાર યા કે પછી નાટકો ગમે, કયા પ્રકારના કાર્યક્રમો તમને વધારે ગમે, હિન્દી ફિલ્મી ગીતો ગમે?
1: ચોક્કસ, તો હું કહી શકું કે આરોગ્ય પત્રિકા હોય કે પછી સાહિત્ય પત્રિકા હોય કે પછી આપણે લોકગીતો હોય કે પછી આપણે કહી શકાય કે ફિલ્મી જૂના ગીતો હોય કે મેરે પિયા ગયે રંગૂન, વહાં સે કિયા ટેલિફોન, કે તેરી યાદ સતાતી હૈ, જિયરા મેં આગ લગાતી હૈ, એવા ફિલ્મી ગીતો પણ હું સાંભળતો અને આપણને પ્રેરણા મળે કે આ સંગીત કેવું છે. સંગીતના પ્રકારો આપણે ધ્યાન રાખીએ તો આપણે સંગીતકાર જરૂર બની શકીએ. એ આપણામાં ધબકાર છે.
0: તો એના પરથી આપને પૂછું કે ગુજરાતી સંગીત, લોક સંગીત, સાહિત્ય, એના વારસાનું જતન કરવામાં આકાશવાણીનો કેવો ફાળો છે?
1: ખૂબ અમૂલ્ય ફાળો છે. આકાશવાણી પ્રસાર માધ્યમ અદ્ભુત માધ્યમ છે અને કહી શકાય કે લોક સંગીતનું જો સાચું ગળેનું હોય, સાચવણી કરતા હોય તો આકાશવાણી. કેટલી પણ અવનવી ભાષામાં, અવનવી બોલીમાં આજે પણ એ પ્રસારિત થતા હોય અને ગીતો પણ આપણે સાંભળવા ગમે. શામળાજીને મેરે રમઝણિયો રે પેઝણિયો વાગે, શામળાજીને મેરે રમઝણિયો રે પેઝણિયો વાગે, હાલને છોરા હાલ કે રમઝણિયો રે પેઝણિયો વાગે, શામળાજીને મેરે રમઝણિયો રે પેઝણિયો વાગે, તારે હાટે કડલા લાવું, તારે હાથે કડલા લાવું, કડલા કેવા શોભે રમઝણિયો રે પેઝણિયો વાગે. આવા આવા ચેતનભાઈ, આવા જે લોકગીતો હોય જે હાસ્યામાં ધકેલાઈ ગયા છે, તો આકાશવાણી એ ફરીથી એ જીવંત કરે છે અને એ બધા ગીતો આપણે સાંભળીએ, બસ સાંભળતા જઈએ સાંભળતા જઈએ. કહેવાય છે કે સંગીત સાંભળવાથી એ માનસિક રોગો દૂર થાય છે, એવા વૈજ્ઞાનિકો માને છે. તો આપણે સંગીત સાંભળવું જોઈએ અને સંગીત સાંભળતા સાંભળતા આપણે ટ્રેનમાં હોય, આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ, આપણે એક ખૂણામાં બેસી રહેવાનું નથી, આબાની દારે આપણે સંગીત સાંભળીએ તો એનો અદ્ભુત મજા હોય. અને હું તો લખતો હોઉં છું, કલમ મારી ચાલે છે કે
0: તો આકાશવાણી સાંભળી સાંભળીને તમને ગાવાનો શોખ જામી જાગે?
1: ચોક્કસ ચોક્કસ. તો આકાશવાણી હું સાંભળું છું ને પોતે થોડુંક લલકારતો પણ હોઉં છું અને ગાતો પણ હોઉં છું. એટલે કે કહી શકાય કે આકાશવાણી એ મારું ખૂબ જ પ્રિય માધ્યમ છે.
0: આત્મકથાઓ તરફ આપને પીએચડી કરવાનું કેમ ઈચ્છા થઈ?

0: ચોક્કસ તો કહી શકાય કે જે વખતે હું પીએચડી કયા વિષય ઉપર કરવી, એ પહેલા તો પ્રશ્ન હતો કે આના ઉપર કરીએ, તો તળોદના પ્રેમજી પટેલ લેખક એમને મળવાનું થયું. તો એક કહેતા હતા ડૉક્ટર પ્રેમજી પટેલ ખેરોલના કે મહેશભાઈ આત્મકથા ઉપર પીએચડી કરો, કે કવિતા અને આ વાર્તાઓ હોય કે નવલકથા ઉપર તો ઘણા પીએચડી કરે છે, પણ આત્મકથા એ હૃદયને પડશે છે, લાકડીને પડશે છે, તો આત્મકથા ઉપર એ લખવાનું એ
1: તો
0: મોકો મળ્યો.
1: આકાશવાણી પર આત્મકથાઓ જેવું કંઈ પ્રસારિત થાય તો તમને ગમે?
0: ચોક્કસ, તો આત્મકથા જે જે હોય, દાખલા તરીકે આત્મકથા ઉપર આખું સેશન કરો તો ખૂબ જ ગમશે.
1: અને તમારા સ્કૂલ વખતે કે તમારા મિત્રો કે તમારા ગામમાં બીજા બધા કેટલા શ્રોતાઓ આકાશવાણી સાંભળે છે?
0: હું જણાવું તો મારી સોનાસણ સ્કૂલ છે, સોનાસણ કેળવણી મંદર હાઈસ્કૂલ, ત્યાં અમારા ગુજરાતીના જે શિક્ષક હતા એ શિક્ષક રેડિયો સાંભળતા. એ વખતે તો મોટો રેડિયો, તો રેડિયો પર સમાચાર ખાસ સાંભળે, અને એ રેડિયો સમાચાર સાંભળે, અમે કાન દઈને રેડિયો સાંભળતા કે કેવા સમાચાર એ બોલે છે એમ, સમાચાર વાચકો કે આ આકાશવાણી છે, આકાશવાણીથી આજના મુખ્ય સમાચાર. એટલે કે કહી શકાય કે એ સમાચારોની બોલવાની શૈલી કેટલી મધુર હોય છે, એવું આપણે ના બોલી શકીએ ચેતનભાઈ. તો હું એના પરથી હું પ્રેરણા લેતો કે આપણે એવો શબ્દ ઉચ્ચારવા જોઈએ અને બોલવું જોઈએ, બોલતા શીખતા મને આકાશવાણીએ કર્યો છે.
1: તો આપને કયા અમારા જૂના બ્રોડકાસ્ટર યાદ છે? કયા કયા પ્રિય હતા એક જમાનામાં?
0: તો ચોક્કસ કહી શકાય કે એ આપણે કવિતાના અને ગઝલના જે બેતાદ બાદશાહ છે એવા શુક્લ સાહેબ હોય,
1: તુષારભાઈ
0: હા
1: શુક્લા.
0: હા તુષારભાઈ શુક્લ હોય, અને આપણે કહી શકાય કે આકાશવાણીના તો ઘણા એવા શ્રોતા છે, અરે આપણે પેલા એનાઉન્સરો છે, પણ
1: ન્યૂઝ રીડર
0: હા
1: છે.
0: ન્યૂઝ રીડર છે, એમનો સટીક અવાજ, સ્પષ્ટ અવાજ, કે ટાંકણી પડે તો અવાજ આવે કે ભાઈ આ ટાંકણી પડે, અને એમના ઉચ્ચારો પણ શુદ્ધ. આજકાલ આપણે આપણે સમાચાર સાંભળતા હોઈએ વીજાણુ માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી, તો એ ઇન્ટરનેટના માધ્યમથી પણ આ સ્પષ્ટ ઉચ્ચારણો નથી થતા, એવા સ્પષ્ટ ઉચ્ચારણો, સટીક ઉચ્ચારણો, સાચા ઉચ્ચારણો, કઠોર તાળું, કોમળ તાળું, દંત્ય, હોઠ, અને કહી શકાય કે મૂર્ધન્ય, આ બધા આપણને ખ્યાલ છે કે ઉચ્ચારણના આખા બધા આખી પ્રક્રિયા છે, તો એ બધા અવાજો એ આકાશવાણીથી આપણને એ એ ઉચ્ચારણો એ સમાચાર વાચકો વાંચતા, ને મને એ વખતે પણ ગમતા ને આજે પણ ગમે છે.
1: તો આપના જીવનના ઘડતરમાં આકાશવાણીનો કંઈ ફાળો કહી શકાય?
0: ચોક્કસ કહી શકાય કે આકાશવાણી એ મને ખૂબ જ પ્રેરણા આપી છે. આકાશવાણી હું રંગરંગ વાદળિયા સાંભળતો, યુવાણી સાંભળતો, એમાં પત્રો પણ લખતો, ઘણા પત્રો તો હું રંગીન પેનથી લખતો. આજે પણ એ મને યાદ છે કે રંગીન કલરની પેન, હું પેનનો શોખીન છું, પેન ઘાટી પેન હોય હું જાતે બનાવતો અને પાછું લખતો, અને એ પછી આકાશવાણી મોકલતો. તો આકાશવાણી એ પાછા પ્રસારિત કરે, સવિનય વિનંતી કે
1: એમાં પણ હજુ કાર્યક્રમ ચાલુ જ છે તો આપના પત્રો આવે જ છે.
0: ચોક્કસ, તો એ હું કહી શકાય કે સવિનય વિનંતી કે મારો હૃદયનો એ કાર્યક્રમ છે, અને પહેલાં તો જે હતા જે જે ત્રિલોભાઈ સંઘાણી હોય કે પછી સુધીર દત્તા હોય, 5 મિનિટની જે શ્રેણી આપતા પર્યાવરણની, હું આબાની આબાની છાયડીમાં બેસીને રેડિયો સાંભળતો કે 5 મિનિટમાં તો વળી પર્યાવરણ ઉપર હોય વળી કાર્યક્રમ, અને એવું કેટલું સટીક સાચી માહિતી. તો હું પરીક્ષા આલતો આવી બધી સ્પર્ધાત્મક, તો હું એન્ટ્રન્સ આપેલી પીએચડીની રેડિયો સાંભળીને આપેલી, તો
1: ઓહો,
0: હું એ રમતા રમતા પાસ થઈ ગયો.
1: વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો આજકાલ કયા કાર્યક્રમો આપને વધુ પ્રિય લાગે છે?
0: ચોક્કસ કહી શકાય કે આજના

0: કાર્યક્રમો આકાશવાણીમાં જે આજના અતિથિ હોય, આજના અતિથિમાં આપણને કહી શકાય કે સફારીના જે સંપાદક તંત્રી માલિક એવા
1: નગેન્દ્ર
0: વિજયની જે મુલાકાત હતી એ આજે પણ છે અને મારા સ્મૃતિઓમાં પણ એ કેન્દ્રિત છે કે જે વખતે સફારીની શરૂઆત કરી હતી એટલે કેટલું વાંચતા, પછી લલિત ખંભાયતાની જે મુલાકાત લીધેલી એ પણ અદભુત હતી. એટલે આજના અતિથિ હોય પછી એ કહી શકાય કે યુવાણી એમાં પણ ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવે છે અને કહી શકાય કે વડલો હોય પછી વડીલોનો કાર્યક્રમ એ પછી આરોગ્ય પત્રિકા કે આપણે ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ કે આપણે તો બસ ખાખા જ ન,
1: આજકાલ તો જ્યાં ત્યાં ખાવાનો બહુ મોટો મહિમા છે જંક ફૂડ ખાવાનો,
0: પણ એ બધું છે ચેતનભાઈ જંક ફૂડ ખાવું જોઈએ નહીં, કેમ કે આપણે 100 વર્ષ જીવવું હશે તો આવી બધી ભાજી ખાઈએ, પછી આ મૂળા ખાઈએ, ચીલની ભાજી હોય, પછી બાજરીના થેપલા હોય, વડા હોય, એ બધા જાતે બનીને આપણે આકાશવાણીના શ્રોતા મિત્રો જણાવું કે તમે પણ ખાઓ અને 100 વર્ષ જીવો.
1: વાહ વાહ, આ
0: બધું વૈતરું કરવાનું.
1: 90 વર્ષ તો આકાશવાણીને થઈ જ ગયા છે, બરાબર. તો મહેશભાઈ આ જ રીતે આપ આકાશવાણી સાંભળતા રહેશો. આકાશવાણીના 90 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે આપ આકાશવાણીમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, અને ખાસ કરીને આપણા યુવા શ્રોતાઓ માટે આપ કોઈ સંદેશ આપવા માગો છો?
0: ચોક્કસ, તો યુવા શ્રોતા મિત્રોને સંદેશ આપવા માગું છું કે આપણે કેટલાય માધ્યમો છે, ઇન્ટરનેટ હોય કે કેટલાય માધ્યમો છે, પણ સાચું માધ્યમ તો આકાશવાણી છે. આકાશવાણી આપણને કેટલું માહિતી આપે છે, મનોરંજન આપે છે, સમાચાર આપે છે, આરોગ્ય અંગેની માહિતી આપે છે, વડીલોનો કાર્યક્રમ હોય, યુવાનોને પ્રેરણા આપે છે. જીવન જીવવાની સાચી કલા તો આકાશવાણી આપે છે. અંતે હું કહેવા માંગુ છું કે આકાશવાણી બસ સાંભળતા રહો, સાંભળતા રહો અને આકાશવાણી

0: આકાશવાણી, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ચેતનભાઈ, સોનામાં સુગંધ ભરી કે ગામડાથી લઈને સુનાસનના રત્નને તમે શોધી લાવ્યા, કે અમારા જેવા સુનાસનમાં જે હાસ્યામાં ધકેલાઈ ગયા છે, તો એ અમને પણ આ ઇન્ટરવ્યુ
1: શ્રોતા તરીકે તમે હંમેશા આવકાર્ય છો. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ.
0: ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ, આકાશવાણીનો આભાર અને સૌનો આભાર.
1: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમારા નિયમિત શ્રોતા શ્રી મહેશકુમાર પંચાલની સંસ્મરણાત્મક મુલાકાત. આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા બીજા ઘણા નિયમિત શ્રોતાઓની સંસ્મરણાત્મક મુલાકાતો આપ સાંભળી શકશો દર શુક્રવારે, એટલે કે આવતા શુક્રવારે 15 મે. આકાશવાણી અમદાવાદ વડોદરા. ગુજરાતી ગીતોમાં સાંભળશો ગીતા દત્તને, રચના ઝવેરચંદ મેઘાણીની.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, આપણી આસપાસ આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ અને જીવનના અલગ અલગ તબક્કામાં અલગ અલગ પ્રકારના લોકોના સંપર્કમાં પણ આવતા હોઈએ છીએ.
1: હા અલ્પા, અને જુદા જુદા લોકોના સંપર્કમાં આવીએ ત્યારે રિયલાઇઝ થાય કે બધાના સ્વભાવ, બધાના વિચાર, વર્તન કેટલા જુદા જુદા હોય છે. અમુક લોકો તો એકદમ સ્વાર્થી હોય, માત્ર પોતાનું જ વિચારે. અમુક લોકો એવા હોય કે પોતાના સગા સ્નેહીઓ, મિત્રો, પરિચિતો સાથે સારું વર્તન રાખે. અને કેટલાક લોકો એવા પણ હોય છે જે હંમેશા સૌની મદદ માટે તૈયાર હોય.
0: લિપિ, માત્ર લોકો જ નહીં, કેટલીક સંસ્થાઓ પણ એવી હોય છે જે નિસ્વાર્થ ભાવે લોકોને ઉપયોગી થાય છે. અને આવી જ એક સંસ્થા એટલે રેડક્રોસ સંસ્થા. અને આજે છે વિશ્વ રેડક્રોસ દિવસ. પ્રતિવર્ષ 8મી મેનો દિવસ વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે શા માટે 8મી મેનો દિવસ પસંદ કર્યો આ ઉજવણી માટે?
1: તો એ પણ આપને જણાવીએ. 1863માં હેનરી ડુનાન્ટ નામની વ્યક્તિએ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ હેનરી ડુનાન્ટનો જન્મદિવસ 8મી મે છે અને એટલે જ માનવતાવાદી આ મહામાનવને સ્મરણાંજલિ રૂપે 8મી મેને આખા વિશ્વમાં રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
0: એ એક વિરોધાભાસ છે કે શાંતિને વરેલી આ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થા યુદ્ધના ઘર્ષણમાંથી જન્મી છે. ઓસ્ટ્રિયનો ઉપર નેપોલિયન લશ્કરની ચઢાઈ અને તેમાં થયેલી ખુવારી અને જાનમાલના નુકસાનને જોઈ આ માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરવાનો ખ્યાલ ઉદ્ભવ્યો અને સમય જતા વિશ્વ રેડક્રોસ સંસ્થાનો ઉદય થયો.
1: આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે માનવ માનવ વચ્ચેના સંબંધમાં માનવતા લાવવી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાતિ, રંગ કે રાષ્ટ્રીયતાથી દૂર રહીને સમગ્ર માનવજાતને માનવતાના ધોરણે સહાય કરવી. આ એક ખાનગી અને સ્વતંત્ર સંસ્થા છે. આ એક એવી તટસ્થ સંસ્થા છે કે જેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
0: યુદ્ધનો સમય હોય કે પછી ક્યાંક આંતરિક વિખવાદમાં ઘર્ષણ થયું હોય, ઘાયલોની સારવાર માટે, મદદ માટે આ સંસ્થાના સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે બને એટલું જલ્દી પહોંચીને સેવા આપવાનું શરૂ કરી દે છે. મિત્રો, તમને શું લાગે છે કે માત્ર રેડક્રોસના સ્વયંસેવકો જ આ સેવાનું કાર્ય કરી શકે?
1: રેડક્રોસ સંસ્થા દ્વારા સેવાની આ જ્યોત જે પ્રજ્વલિત કરવામાં આવી છે એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ છીએ. ભલે આપણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જઈને ઘાયલોની સારવાર કરવા ના પહોંચી શકીએ, પણ પોતાના ગામ કે શહેરમાં રહીને રક્તદાન તો કરી જ શકીએ ને.
0: કુદરતી હોનારતો હોય, ગંભીર અકસ્માતો થયા હોય કે પછી ઓપરેશન્સ હોય, લોહીની જરૂરિયાત અવારનવાર પડતી જ હોય છે. વળી આજે વિશ્વ થેલેસેમિયા દિવસ પણ છે અને આપણે જાણીએ છીએ કે થેલેસેમિયાના દર્દીને પણ રક્તની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે. રક્તની આ બધી જ જરૂરિયાતો ત્યારે જ પૂરી થઈ શકે જ્યારે સ્વસ્થ વ્યક્તિઓ રક્તદાન કરે.
1: એક વ્યક્તિનું રક્તદાન એ અન્ય માટે જીવનદાન બની રહે છે. અવારનવાર બહારથી લોહી ચડાવવું પડે એવી બીમારી એટલે થેલેસેમિયા, જેને આપણે લોહીની આનુવંશિક બીમારી તરીકે પણ ઓળખીએ છીએ. જો પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો એમનું સંતાન થેલેસેમિયા મેજર હોય તેવી શક્યતાઓ ખૂબ વધી જાય છે.
0: સામાન્ય રીતે લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીના જન્માક્ષર આપણે મેળવીએ છીએ. જન્માક્ષર મળે તો જ લગ્ન કરીએ. હવે જન્માક્ષર મેળવવા કે ના મેળવવા એ દરેકની વ્યક્તિગત બાબત છે, પણ લગ્ન કરતા પહેલા યુવક અને યુવતીનો થેલેસેમિયા માટેનો બ્લડ ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે ભવિષ્યમાં આવનાર સંતાનમાં આ મહારોગ ના આવે.
1: શ્રોતા મિત્રો, તો આ સરસ મજાના સંદેશ સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ. નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે સાંભળીએ વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, કોર્ટ શબ્દથી આપણે બિલકુલ પરિચિત છીએ, પરંતુ ઘણી વખત ઘણા શ્રોતાના મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે આ કોર્ટ અને તેની અંદર કાર્યવાહી શું શું થતી હોય છે. ઘણી વખત કોર્ટની કાર્યવાહીથી સામાન્ય

0: નાગરિકો અજાણ પણ હોય છે, અને કોર્ટમાં કોઈ કેસ માટે જવાનું થાય તો તેમના મનમાં અનેક પ્રકારની મૂંઝવણ, અનેક સમસ્યા હોય છે. શ્રોતા મિત્રો, તમારી આ કોર્ટ અને કોર્ટની જે પ્રક્રિયા છે, વહીવટ છે, તેના વિશે સમજણ આપવા માટે આપણી સાથે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં વત્સલભાઈ શાહ ઉપસ્થિત છે, કે જેઓ ગુજરાત રાજ્યની હાઈકોર્ટના કોર્ટ મેનેજર છે અને હાલમાં તેઓ મહેસાણા કોર્ટ ખાતે કોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વત્સલભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: સૌપ્રથમ સંપૂર્ણ ટીમ આકાશવાણીની અને આપ સાહેબને મારા તરફથી સાદર વંદન. સાહેબ,
0: વત્સલભાઈ, સૌ પ્રથમ તો આપ એ જણાવો કે આ કોર્ટ શબ્દ છે તેનો ઉદ્ભવ ક્યાંથી આવ્યો, અને એક ગુજરાતીમાં એક બહુ પ્રચલિત શબ્દ છે ન્યાયાલય, તો આ એક ટર્મ્સ ઓફ રેફરન્સ વિશે આપણે જણાવીએ.
1: કોર્ટ શબ્દ એકચ્યુઅલી 11th century શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ છે, અને એ બેઝિકલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ્યારે આપણે કોર્ટ રેફરન્સ આપીએ છીએ ત્યારે એક બંધ પરિસર કે જે બાઉન્ડ્રીઓથી ઘેરાયેલો હોય એવું એક સામાન્ય સમજણ છે, પણ એ લેટરલ શિફ્ટ થતાં થતાં એ ન્યાયાલય પર આવ્યું છે, જે ગુજરાતીમાં આપણે ન્યાયાલય, ન્યાય મંદિર પણ શબ્દ ઘણા વાપરીએ છીએ. અને બે ભાગમાં જ્યારે આપણે વિભાજિત કરીએ છીએ, એક આવે છે ન્યાય અને બીજું આવે છે આલય. ન્યાયનો તો જે એઝ ઇટ ઇઝ મિનિંગ છે કે ન્યાય, અને આલય એટલે એવો જગ્યા જ્યાં તમને ન્યાય મળતો હોય, અપાતો હોય. સો ન્યાયાલય અથવા ન્યાય મંદિર એ જગ્યા છે જ્યાં સામાન્ય નાગરિકને ન્યાય મળે છે.
0: વત્સલભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ નાગરિકને કોર્ટ માટે આવવાનું થાય છે તો એની પહેલાની પ્રક્રિયા એટલે એ વોરંટ, તો વોરંટ કયા કયા પ્રકારના હોય છે અને તેનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
1: અગર ક્યારે તમે કાયદાની સંઘર્ષમાં નથી ઉતર્યા તો ક્યારે તમને કોર્ટ તરફથી બોલાવવામાં આવતા નથી, એટલે ત્યારે તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. હા, જ્યારે કાયદાના સંઘર્ષમાં તમે ઉતર્યા છો અથવા તો તમારા હક પર કોઈએ સીધી તરાપ મારી છે તો આપ આપનો હક મેળવવા માટે ન્યાય મંદિરના પગથિયા પર ચડશો.
0: પક્ષકાર તરીકે જોડાવાનું થાય અથવા તો સાક્ષી તરીકે જોડાવાનું થાય.
1: સૌ પ્રથમ કોન્ટેક્ટ હશે એ કોર્ટ તરફથી આવશે, વોરંટ આવશે. હવે વોરંટ એ બેઝિકલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ કાનૂની આદેશ છે, જેના આધારે પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે અથવા કોઈ સ્થળની તપાસ કરી શકે છે. આ વોરંટ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાધીશ પુરાવા તપાસ્યા પછી જારી કરે છે. આના બે બેઝિક ભાગ હોય છે, એક હોય છે ધરપકડ વોરંટ,
0: અરેસ્ટ વોરંટ,
1: યસ અરેસ્ટ વોરંટ, અને બીજું હોય છે સર્ચ વોરંટ. ધરપકડ વોરંટ એ બેઝિકલી કોર્ટનો આદેશ છે જે પોલીસને નિશ્ચિત વ્યક્તિને ધરપકડ કરવાની મંજૂરી આપે છે. જ્યારે સર્ચ વોરંટ એ કોર્ટનો એવો આદેશ છે જે પોલીસને નિશ્ચિત સ્થળે તપાસ કરવાની મંજૂરી આપે છે.
0: અવસરભાઈ, આપે સરસ વાત કરી છે વોરંટની. આની સાથે સાથે સંલગ્ન એ છે કે એક સમન્સ, તો વોરંટ અને સમન્સ બંનેમાં બેઝિક ડિફરન્સ શું છે?
1: જેમ મેં આપને પહેલા કહ્યું એ મુજબ વોરંટ એ કોર્ટ દ્વારા આપેલ કાનૂની આદેશ છે. સમન્સ એ કોર્ટની નોટિસ છે જેમાં વ્યક્તિને ચોક્કસ તારીખે ચોક્કસ કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. સમન્સ અને વોરંટમાં એક પ્રાથમિક ફરક એ છે કે સમન્સ જ્યારે આવે છે એ તમારી જે તે નાગરિકની હાજરી માટેની નોટિસ હોય છે, જ્યારે વોરંટ જે છે એ સીધી કાર્યવાહી, જે ધરપકડ પણ હોઈ શકે અથવા તપાસ પણ હોઈ શકે, એની માટેનો કોર્ટનો આદેશ છે.
0: એટલે આપણે એમ કહી શકાય કે સમન્સ છે એ હાજરી માટેની નોટિસ છે અને વોરંટ છે તો એ કોર્ટનો
1: સીધી પ્રક્રિયા માટે
0: આદેશ છે. વસલભાઈ, ઘણી વખત એવું પણ થાય કે જો સમન્સ મળે છે કોઈ પણ નાગરિકને તો એનું ફર્સ્ટ રિફ્લેક્શન શું હોય નાગરિક માટે?
1: જી, સૌપ્રથમ નાગરિકે જ્યારે પણ સમન્સ મળે ત્યારે ડરવાની જરૂર હોતી નથી. સમન્સને આપ ધ્યાનથી વાંચી શકો છો અને તમને કઈ કોર્ટમાં જવું અને કઈ તારીખે જવું એ ચોક્કસથી સંબોધન હોય જ છે. તો આપને જણાવેલ તારીખે કોર્ટમાં હાજર રહી જવું. ગેરહાજરીથી બની શકે કે એ થોડું સિરિયસ કોર્ટ સમજે અને ધરપકડ માટે પણ કહી શકે. તો જ્યારે પણ સમન્સ મળે જસ્ટ આપ સિમ્પલ વાંચી લો અને દર્શાવેલી તારીખે કોર્ટમાં હાજર થઈ જાઓ.
0: જ્યારે સામાન્ય નાગરિકને સમન્સ મળે છે તો એ ઇગ્નોર કરી શકે છે, એની અવગણના કરી શકે છે?
1: સૌ પ્રથમ તો એ જ છે કે આ એક કોર્ટનો આદેશ છે, એટલે કોર્ટના આદેશની અવગણના કરવી એ કાનૂની કાર્યવાહીને આપ ઇન્વાઇટ કરી રહ્યા છો એવું હું કહી શકીશ.
0: વસલભાઈ, આપે ખૂબ સરસ વાત કરી વોરંટ અને સમન્સ અંગેની. હમણાં હમણાંથી એક

0: શબ્દ ખૂબ જ પ્રચલનમાં આવ્યો છે, લોક અદાલત. તો આ લોક અદાલત અંગે આપ શ્રોતા મિત્રોને માહિતગાર કરો.
1: લોક અદાલત એ લોકો માટેની અદાલત છે, લોકો દ્વારા યોજવામાં આવે છે. એક વૈકલ્પિક વિવાદ નિવારણ, જેને આપણે ઇંગ્લિશમાં ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કહીએ છીએ, એનો એક ભાગ છે. જ્યાં તમે કોર્ટમાં આપનો કોઈ પેન્ડિંગ કેસ છે અથવા તો કોર્ટમાં જવા પહેલા તમારા જે વિવાદો છે એનો મિત્રતાપૂર્વક સમાધાનથી તમે એક ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી શકો છો. સો બેઝિકલી તમે કોર્ટમાં જતા પહેલા પણ લોક અદાલતમાં ભાગ લઈને આપના વિવાદોનું નિવારણ લાવી શકો છો.
0: સાથે સાથે એ પણ પ્રશ્ન છે કે આ લોક અદાલતને કાનૂની માન્યતા છે અને લોક અદાલતમાં જે નિર્ણય આવે તેનો એક લીગલ વેલિડિટી શું?
1: જી હા, લોક અદાલત એ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ યોજવામાં આવે છે અને એને એક સ્ટેટ્યુટરી દરજ્જો આપવામાં આવ્યો છે. લોક અદાલતનો નિર્ણય કે એવોર્ડ એ એક સિવિલ કોર્ટનો હુકમ હોય એટલો જ માન્ય ગણાય છે અને એ બંને પાર્ટીઓને બાધ્યક હોય છે. બેઝિકલી આ વિન વિન જેવી સિચ્યુએશન છે, જ્યાં બંને પાર્ટીઓ સહમત થઈને પોતાના વિવાદનું સુખદ નિવારણ લાવે છે. સામાન્ય રીતે લોક અદાલતનો જે નિર્ણય છે, એવોર્ડ છે, એની અપીલ કરી શકાતી નથી. પણ જો કોઈ એક પક્ષ એનાથી અસંતોષ છે કે તમે લોક અદાલતના દિવસે તમે માની ગયા કે તમે હેપીલી યુ હેવ એન્ડેડ યોર ડિસ્પ્યુટ, પણ કોઈ એક પાર્ટીને પાછળથી અસંતોષ થયો,
0: રાઈટ,
1: તો સાહેબ લોક અદાલતના એવોર્ડનો છે ને સાહેબ અપીલ નથી કરી શકાતી. એક સામાન્ય કેસમાં જયારે કોર્ટમાં આખી પ્રોસેસ પ્રત્યે અને જો એક કોઈ એગ્રીડ પાર્ટી હોય જે અસંતોષ હોય તો એ ઉપલી કોર્ટમાં જઈને અપીલ કરી શકે છે નીચલી કોર્ટના ચુકાદાના અગેન્સ્ટમાં, પણ લોક અદાલતમાં સાહેબ આ હોતું નથી.
0: સાથે સાથે આ લોક અદાલત છે તો એમાં એક જે જજમેન્ટ છે એ કોણ આપે છે?
1: લોક અદાલતમાં જે નિર્ણય કરે છે એ એક જજ જ હોય છે, ન્યાયાધીશ સાહેબ જ હોય છે, પણ આપણે એમને સભ્યો અથવા સમાધાનકાર તરીકે જોઈએ છીએ. એ દિવસે પાર્ટિક્યુલર ન્યાયાધીશ તરીકે નથી જોતા, કારણ કે એક લોકોની અદાલત છે, બંને પક્ષોને સમજાવીને સમાધાન સુધી પહોંચાડવા માટે એ લોકો મદદ કરે છે. અને લોક અદાલતની ખાસ બાબત એ છે કે આમાં કોઈ પણ પક્ષ પર દબાણ કરવામાં નથી આવતું અને સમાધાન બંને પક્ષોની સ્વૈચ્છિક સહમતિથી જ થાય છે. આમાં બીજો એવો પ્રશ્ન આવે કે લોક અદાલત લોકો માટેની અદાલત છે, સમાધાન લાવી શકાય, તો શું દરેક ગુનાઓ સમાધાન લાયક હોય છે? તો ના, લોક અદાલતમાં કેવા કેસો લઈ શકાય? જે કોર્ટના કોઈ પણ પેન્ડિંગ કેસો હોય, બીજા હોય છે કોર્ટમાં જવા લાયક, જેને આપણે પ્રી લિટિગેશન મેટર કહીએ, જે આપણે આગળ કવર કરીશું.
0: બે પાર્ટી વચ્ચે કોઈ ડિસ્પ્યુટ હોય તો કોર્ટમાં જતા પહેલા લોક અદાલતનો સંપર્ક કરી શકાય છે. આ એક ખૂબ જ મહત્વની અને સરસ બાબત છે.
1: લોક અદાલતમાં તમે બેંકના કેસ છે, વીજળી છે, પાણી છે, વાહન અકસ્માતનો કેસ છે, ઘણી વખત ચેક બાઉન્સના કેસો બી જોવા મળે છે, તો એનો આપ એક સમાધાનપૂર્વક સુખદ અંત લાવી શકો છો.
0: વત્સલભાઈ, પ્રશ્ન એ પણ થાય છે કે લોક અદાલત છે તો એ કયા કેસોમાં અધિકાર ધરાવે છે જજમેન્ટ આપવા માટે?
1: જ્યારે લોક અદાલતમાં કેસોની વાત કરીએ ને તો આમાં સાહેબ બેઝિકલી બે કેટેગરીના કેસો હોય છે, એક કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ. એવા કેસો કે જેના સમાધાનથી સમાજ પર બહુ ઊંડી છાપ નહીં પડે, એવા હળવા લેવલના કેસો હોય ને એનું આપણે સમાધાન કરી શકીએ છીએ. સપોઝ કમ્પાઉન્ડેબલ જે ગુનાઓ છે ને એમાં પીડિત અને આરોપી પરસ્પર સમાધાન કરી શકે છે, કોર્ટ તેની મંજૂરી આપે છે. જ્યારે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ છે ને એવા ગુનાઓ કે જેની સમાજ પર ગંભીર અસર થાય છે અને માત્ર પક્ષકારોની સમજૂતીથી સમાપ્ત કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે કોઈક બે પક્ષકાર છે, એક વ્યક્તિએ બીજા વ્યક્તિને થપ્પડ મારી, એક બંધ રૂમમાં થપ્પડ મારી કે સમાજના જે મોભીઓ હતા એ એક મંચ ઉપર થપ્પડ મારી, આ બંનેની અસર અલગ અલગ હોય છે. કે એક મિત્રતામાં તમે કોઈને થપ્પડ મારી દીધી, કોઈ સિરિયસલી મારી દીધી સમજાવવા માટે કે હું આપની અગેન્સ્ટ છું, તો આપે ઉગ્ર વ્યવહાર કર્યો
0: પબ્લિક પ્લેટફોર્મમાં અને લોકોની હાજરીમાં થપ્પડ મારી,
1: કે એક્ટ સેમ હોઈ શકે પણ એની જે અસર છે સમાજ પર એ ઊંડી હોઈ શકે. હત્યા છે, લૂંટ છે સાહેબ, ગંભીર ઈજા છે, બળાત્કાર છે, અપહરણ છે સાહેબ, આ બધામાં તમે સમાધાન કરીને સમાજમાં એક ખોટી છાપ ઉભી કરી શકો અને જે યોગ્ય ન ગણાય. માટે આવા કેસો આપણે લોક અદાલતમાં યુઝ્યુઅલી ન્યાયાધીશ સાહેબ મુકાતા નથી.
0: એટલે આને નોન કમ્પાઉન્ડેબલ કેસ સાહેબ,
1: નોન કમ્પાઉન્ડેબલ છે.
0: સાથે સાથે વત્સલભાઈ આપ એ પણ માહિતી આપો કે આ જે કેસ છે તો એને લોક અદાલતમાં આપણે કેવી રીતે મોકલીએ?
1: સાહેબ, લોક અદાલતમાં કેસ મોકલવા માટે બે વસ્તુ છે. એક તો આપનો કેસ કોઈ કોર્ટમાં પેન્ડિંગ હોવો જોઈએ, જે કોર્ટ દ્વારા અથવા તો પક્ષકારોની વિનંતી પર લોક અદાલતમાં મોકલી શકાય છે. અને જો જે બે પક્ષકારો વચ્ચેનો વિવાદ છે કોર્ટમાં હજુ દાખલ નથી થયો તો આપણે પ્રી લિટિગેશન મેટરમાં

0: જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે, DLSA કહીએ છીએ, દરેક ડિસ્ટ્રિક્ટમાં આ હેડક્વાર્ટરમાં હોય છે, અથવા તો સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ પાસે અરજી કરી શકે છે. આ સ્ટેટ લેવલ SLSA કહીએ છે એ આપણે હાઈકોર્ટમાં છે, અને જે DLSA વાત કરી રહ્યા છે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં DLSA અને તાલુકા લેવલે TLSA સાહેબ સ્થાપિત છે, એમાં પક્ષકારો સંપર્ક કરી શકે છે.
1: વસલભાઈ, આ લોક અદાલત છે તો એ આયોજન કરવાની સત્તા કોની પાસે છે, ઓથોરિટી?
0: સાહેબ, આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, જેને આપણે શોર્ટમાં નાલસા કહીએ છીએ, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જે આપણે આગળ વાત કરી SLSA અને DLSA, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આમના થકી આ લોક અદાલતો યોજવામાં આવતી હોય છે. સાહેબ,
1: એટલે આ લોક અદાલતોનું આયોજન છે એ સમયાંતરે, એટલે કે પીરિયોડિકલી થતી હોય છે?
0: હા સાહેબ, દરેક ક્વાર્ટરમાં એક વખત લોક અદાલત થતી હોય છે, અને એક સાથે આખા રાજ્યમાં થતી હોય છે.
1: વસલભાઈ, આપે જેમ વાત કરી કમ્પાઉન્ડેબલ અને નોન કમ્પાઉન્ડેબલ, તો એ કયા પ્રકારના ગુનાઓમાં સમાધાન કેસ માન્ય નથી?
0: હત્યા છે, બળાત્કાર છે, લૂંટ છે, ગંભીર ઈજા છે, અપહરણ છે, એવા કોઈ પણ કેસો જેમાં જેનું સમાધાન સમાજના નજરે યોગ્ય નથી ગણાતું, અને જે ઊંડી છાપ છોડી જાય, એવા કેસો લોક અદાલતમાં મૂકવામાં આવતા નથી. કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું મર્ડર કરી દીધું અને હવે એ લોકો સમાધાન કરી રહ્યા છે, સો આ સિરિયસ ઓફેન્સ છે. આની સમાજ ઊંધી અસર પડે કે તમે મર્ડર કરીને પણ છૂટી શકો છો, સમાધાન કરી શકો છો, એટલે આવા ગંભીર ગુનાઓ લોક અદાલતમાં નથી અડવામાં આવતા.
1: વસુલભાઈ, આપણે શ્રોતા મિત્રોને એ પણ માહિતી આપીએ કે કયા પ્રકારના ગુનાઓ છે જેને આપણે નોન કમ્પાઉન્ડેબલ ગુનાઓ હેઠળ એ કાયદા હેઠળ નક્કી થાય છે.
0: સાહેબ, ગુનાઓના પ્રકાર અને તેમની પ્રકૃતિ 2024 પહેલા IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, જે આપણે ઘણી વખત મૂવીમાં પણ સાંભળતો હોય કે IPC દફા 100 કે તહત આપકો યે સજા દી જાતી હૈ, તો એ IPC બહુ જૂનું છે, ઇન્ડિયન પિનલ કોડ એનું આખું ફૂલ ફોર્મ છે. હવે એ 2023માં નવા એક્ટ બન્યા, જેને આપણે ભારતીય ન્યાય સંહિતા BNS કહીએ છીએ, ફોજદારી પ્રક્રિયા સંહિતા CRPC હતી, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS થયું છે, અને આનું અમલીકરણ 1 જુલાઈ 2024 થી કરવામાં આવ્યું છે. એટલે 1 જુલાઈ 2024 પછીના જે ગુનાઓ છે એમાં આપ IPC કે CRPC નહીં સાંભળો, એમાં આપ સાંભળશો BNS અથવા તો BNSS.
1: વસલભાઈ, એક શબ્દ છે મીડિયેશન, તો આ મીડિયેશન એટલે શું?
0: આપણે સાહેબ, જે આપણે વોરન્ટ સમન્સ ની વાત કરી કે કેસ દાખલ થયો છે, પછી આપણે લોક અદાલત પર આવ્યા, એની વચ્ચે આપણે એક શબ્દ વાપર્યો કે એક સુખદ અંત વિવાદનો, સો એક મેડિયેશન પણ એક પદ્ધતિ છે, એક પ્રક્રિયા છે જેમાં તટસ્થ વ્યક્તિ બંને પક્ષોને શાંતિથી વિવાદ ઉકેલવામાં મદદ કરે છે. આમાં મેડિયેશનનો સુંદરતા એ છે કે આમાં જે તટસ્થ વ્યક્તિ છે એ ખાલી મદદ કરે છે, પણ નિર્ણય બંને પક્ષકારો ભેગા થઈને લે છે. આ મધ્યસ્થતા છે, જેને આપણે મીડિયેશન પણ કહીએ છીએ, તે એક સમય છે, પૈસા છે, અને એક માનસિક તણાવ છે, એનાથી બચવામાં મદદ કરે છે.
1: એટલે કે તમામ પ્રકારના રિસોર્સિસનો મીડિયેશન દ્વારા બચાવ થાય છે
0: અને ઝડપી નિરાકરણ લાવાય છે, અને આપણે એક સુખદ સમાધાન પર ઉતારીએ છીએ, જે કોર્ટનો મુખ્ય હેતુ છે.
1: એટલે આ મીડિયેશન છે વત્સલભાઈ, એ પ્રી કોર્ટ કાર્યવાહી એમાં આપણે ગણાવી શકીએ કે?
0: હા સાહેબ, આ મીડિયેશનમાં કોર્ટ કેસ પેન્ડિંગ છે તો આપ જે તે ન્યાયાધીશ સાહેબશ્રીને રિક્વેસ્ટ કરી શકો છો કે અમારે મીડિયેશનમાં આ કેસ મૂકવો છે, અથવા તો ન્યાયાધીશ સાહેબ અથવા તો કોર્ટો કે જે સમજી શકે કે આ જે વિવાદ છે એ મધ્યસ્થતાથી પણ નિવારણ લાવી શકાય છે, તો બંને તરફથી આ મધ્યસ્થતા માટે પહેલ કરી શકવામાં આવે છે.
1: તો મીડિયેશનની સાથે સાથે પ્રશ્ન એ પણ છે કે આ બધી જે કાર્યવાહી હોય છે એ ગોપનીય એટલે કે સિક્રેટ રહે છે, અને બંને પક્ષોને બંધન કરતા હોય, આ ઉપરાંત એક ફાઇનલ ડિસિઝન છે તો એ કોણ લે છે?
0: આ જે મધ્યસ્થતા અથવા તો મેડિયેશનની જે પ્રોસેસ છે એ ગોપનીય હોય છે, જેમાં બંને પક્ષકારો બેઠા હોય છે અને એક મેડિએટર, ટ્રેન્ડ મેડિએટર બેઠા હોય છે, અને એમાં પક્ષકારો પોતે જ નિર્ણય લે છે અને બંનેને બંધન કરતા નિર્ણય હોય છે. આ અને ઘણી નાગરિક વિવાદોમાં આ ઝડપી અને સહકારપૂર્ણ પણ સાબિત થયેલ છે. આમદા ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેડિયેશન ડ્રાઈવ પણ ચલાવવામાં આવેલી, જેનું ઘણી વખત આપણે કદાચ સમાચાર અથવા ન્યૂઝપેપરમાં શબ્દ સાંભળ્યો હશે, મેડિયેશન ડ્રાઈવ.
1: કયા પ્રકારના કેસમાં આ મીડિયેશન ડ્રાઈવ ઉપયોગી રહે છે?
0: કોઈ પણ પ્રકારનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ છે સાહેબ, એ કેસો લેવામાં આવશે, અને કોર્ટને લાગે છે કે આ મધ્યસ્થતાથી પણ ઉકેલ લાવી શકાય છે એવા કેસો મૂકશે, અને પક્ષકારો પણ પોતાની રિક્વેસ્ટ નાખી શકે છે કે

0: અમારે મીડિયેશનમાં જવું છે. બેઝિકલી આમાં કોઈ ક્લિયર કેટેગરી નથી, પણ અગેન બેઝ પોઈન્ટ એ રહેશે કે એવા ગુનાઓ કે જે સમાજ પર ગંભીર અસર ન કરે.
1: વસલભાઈ, જ્યારે આ આધુનિક જમાનામાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ રહી છે, આપણે જેને વાત કરીએ કે મેડિસિન હોય, એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ ક્ષેત્ર, તો કોર્ટ છે એ આ પ્રકારની જે મોડર્ન એજ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે જેનાથી સામાન્ય નાગરિકોને, વકીલોને એ હેલ્પફુલ થઈ શકે, મદદરૂપ થઈ શકે?
0: જી સાહેબ.

0: સમયે પણ જોયું કે કોર્ટો ઝૂમ પ્લેટફોર્મ થકી, ઓનલાઈન પ્લેટફોર્મ થકી નિર્ણયો આપી રહી હતી. પક્ષકારોને પણ સવલત થઈ ગઈ કે એક લોકેશન પર, કચ્છમાં સપોઝ કોઈ પક્ષકાર બેઠો છે, એ પહેલાં કોઈ બીજા જિલ્લામાં હતો, તો એને વારે ઘડીએ ત્યાં જવાની જરૂર નથી. તો હવે કોર્ટો હાઇબ્રિડ હિયરિંગ છે કે ઝૂમ પ્લેટફોર્મ થકી પણ કોર્ટ કેસો ચલાવી રહી છે. ડિજિટલ અગર આપણે વિચારીએ તો બે હું અહીંયા પોઈન્ટનો ખાસ એ કરીશ. એક છે ઈ સેવા કેન્દ્ર અને બીજી છે ઈ કોર્ટ સર્વિસ એપ. ઈ સેવા કેન્દ્ર એક ડિજિટલ સેવાઓ આપતું એક સહાય કેન્દ્ર છે જે દરેક કોર્ટ કોમ્પ્લેક્સમાં આપને મળી જશે. જો એક સ્ટ્રક્ચર્ડ હશે તો કોર્ટની અંદર હશે અથવા તો બહાર પોટા કેબિન જે આપણે સમજીએ છીએ ત્યાં એક સ્થાપિત કરવામાં આવે છે. કોર્ટની ડિજિટલ સેવાઓ આપતું સહાય કેન્દ્ર એ છે ઈ સેવા કેન્દ્ર. આ આપણે જિલ્લા અને તાલુકા કોર્ટમાં આપ જોઈ શકશો. બીજું થાય કે અહીંયા કઈ કઈ જાતની સેવાઓ મળી શકે, તો તમને કોઈ પણ પક્ષકારને કેસની માહિતી છે, કેસના દસ્તાવેજ છે, કેસ કયા સ્ટેજ ઉપર છે, કઈ ડેટ નેક્સ્ટ ડેટ પડી છે, આ તમે એક ઈ સેવા કેન્દ્ર પર જઈને આપ આપનો કેસ નંબર પણ આપો. પક્ષકાર પોતે અગર કેસ નંબર યાદ નથી કે સાહેબ ખબર નથી કયા નંબરનો કેસ છે, તો ઈ સેવા કેન્દ્ર પર આપ જશો. આપ પક્ષકાર તરીકે જશો તો આપ પક્ષકારના નામથી પણ કેસ સર્ચ થતો હોય છે અને ઈ સેવા કેન્દ્રમાં જે પણ ઓપરેટર્સ બેઠા હશે એ ચોક્કસ આ બધી આપની સહાય કરશે. કોઈ પણ નાગરિક આની સહાય લઈ શકે છે. નાગરિકનો સમય બચાવે છે કે આપને જે તે જગ્યાએ પર્ટિક્યુલર કોર્ટમાં જ જવાનું છે તો આપને કહી શકશે કે સાહેબ આ નંબરની કોર્ટમાં આ માળે આ કોર્ટ છે. તો યુઝ્યુઅલી કોર્ટ સ્ટ્રક્ચર સામાન્ય નાગરિક માટે નવું હોય છે, તો આ ઈ સેવા કેન્દ્રનો એ લાભ લઈને એ સમય બચાવીને જે તે કોર્ટમાં રજૂ થઈ શકે છે.
1: વસલભાઈ, આપ જાણો છો તેમ ભારત સરકાર પણ ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહી છે અને આ આધુનિક જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઘણી વખત તમામ પ્રકારના ફિલ્ડમાં મદદરૂપ થાય છે અને મોબાઈલ ઉપર પણ બધી જ એપ અવેલેબલ છે. તો કોર્ટના સંદર્ભમાં મોબાઈલ ઉપર કોઈ સેવા મોબાઈલ એપ અવેલેબલ છે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ કરીને એક એપ્લિકેશન છે, એ મોબાઈલમાં આપ ઇન્સ્ટોલ કરી શકો છો. ભારતની ન્યાયપાલિકા દ્વારા ઈ કોર્ટ્સ જે પ્રોજેક્ટ છે એના હેઠળ બનાવવામાં આવી છે. આ એપમાં તમને વિવિધ જાતની માહિતી મળી શકશે, જેમ કે કેસનું સ્ટેટસ શું છે, કેસની કેટલી તારીખો પડી, હવે પછીની કઈ તારીખ છે. સપોઝ કેસ કોર્ટે કોઈ ઓર્ડર કર્યો છે તો આપ એક કોર્ટનો ઓર્ડર પણ આપ જોઈ શકશો ઓનલાઈન. કોઝ લિસ્ટ પણ આપણે ઘણી વખત કહેતા હોઈએ એ પણ આપ ઓનલાઈન આ ઈ કોર્ટ સર્વિસ એપની મદદથી જોઈ શકો છો. આ એપ સંપૂર્ણ મફત છે. આ ઇન્સ્ટોલ કરવાનો કે સબસ્ક્રિપ્શન લેવાનો કોઈ આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એક સામાન્ય નાગરિક કે જે ઇન્ટરનેટ સેવાઓ ધરાવતો મોબાઈલ વાપરી શકે છે એ આ ઈ કોર્ટ એપને ડાઉનલોડ કરીને એની એમાંથી એ જેને જરૂરી છે માહિતી એ નીકાળી શકે છે. નાગરિક છે, કોઈ વકીલ છે, પક્ષકાર છે, મતલબ ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. આ દરેક માટે છે,
1: ઓપન ફોર ઓલ એન્ડ ફ્રી ફોર ઓલ.
0: ફ્રી ફોર ઓલ, યસ સાહેબ.
1: વસલભાઈ, ઈ કોર્ટ સર્વિસીસ એપ છે તો તેના માધ્યમથી કોઈ કેસ છે તેનો આપણે સર્ચ કરી શકીએ, આ ઉપરાંત સાથે સાથે નોટિફિકેશન, કેસની સાથે સંકળાયેલ એડવોકેટ્સ એ બધી માહિતી પણ આમાં આ એપ થ્રુ મળી શકે?
0: જી સાહેબ, ઈ કોર્ટ સર્વિસ એપ એટલી સરળ છે કે આપ કેસ નંબર થકી આપ માહિતી સર્ચ કરી શકો અથવા તો પક્ષકારના નામથી પણ આપ આ માહિતી સર્ચ કરી શકો છો. આપને નોટિફિકેશન રેગ્યુલર મળતું રહે છે કે આજે આપ નથી ગયા, આપના વકીલ કોર્ટમાં આપના થકી ઉપસ્થિત થયા છે અને એક એડજોર્નમેન્ટ અથવા તો એક નેક્સ્ટ ડેટની માંગણી કરી છે, તો શું ખરેખર એ નેક્સ્ટ ડેટ અપાયેલ છે? અપાયેલ છે તો કઈ આપી છે એ આપના ઈ કોર્ટના જ્યારે કેસ નંબરથી સર્ચ કરશો તો આપણે નેક્સ્ટ ડેટનું નીચે ખ્યાલ આવી જશે કે હા,
1: એટલે કે રિયલ ટાઈમ અપડેશન પણ થાય.
0: રિયલ ટાઈમ અપડેશન પણ થાય. આમાં બેઝિકલી ફાયદો એ છે કે કોર્ટ ગયા વગર પણ આપને માહિતી મળી શકે છે.
1: અને જે એક એપનો ફાયદો એ છે કે જ્યોગ્રાફિકલ બેરિયર, ભૌગોલિક જે આપણને સરહદ છે એ આપણને નડતી નથી.
0: નડતી નથી.
1: આપણે અહીંયા બેઠા બેઠા ભારતની કોઈ પણ રાજ્ય કોર્ટ કેસ એની માહિતી આપણને
0: મળી શકે છે. જી, કોર્ટમાં તમારે જવાની કોઈ મતલબ નાગરિકને જવાની જરૂર પડતી નથી. જજમેન્ટ અથવા જે ઓર્ડર કોઈ કોર્ટનો છે એ આપ જોઈ શકો છો. કોર્ટ ફીની પણ માહિતી મળે છે, કેસ સાથે જોડાયેલા વકીલની પણ માહિતી મળે છે. હા, આપની

0: મોબાઈલ યા ઇન્ટરનેટ સુવિધા આપતો હોય એવું આપનો મોબાઈલ હોવો જરૂરી છે. આ એપ્લિકેશન બેઝિકલી પારદર્શિતા અને સરળતા લાવવા માટે મૂકવામાં આવી છે.
1: શ્રોતા મિત્રો, કોર્ટ અને કોર્ટની કાર્યવાહી આ અંગે આપને વોરંટ સમજથી લઈ અને આપના મોબાઈલમાં એક કોર્ટ સર્વિસ એપ ત્યાં સુધીની માહિતી એક સરળ રીતે સમજાવી તેના માટે ગુજરાત રાજ્ય હાઈકોર્ટના મહેસાણા કોર્ટના કોર્ટ મેનેજર વત્સલભાઈ શાહ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને આપને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું એ માટે વત્સલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: જી સર, ખૂબ ખૂબ આભાર હું ફરીથી આકાશવાણી સંપૂર્ણ ટીમનો, આપશ્રીનો અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો અને મારા ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આભાર માનું છું. બસ આ તમામ સેવાઓ અને કાયદાઓનો હેતુ એ છે કે ન્યાયને થોડું સરળ કરીએ, ઝડપી કરીએ અને દરેક નાગરિક સુધી પહોંચી શકે. સાહેબ
1: ધન્યવાદ.
0: ધન્યવાદ સર.
2: મિત્રો, સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત આપને ઉપયોગી લાગી હશે. મિત્રો, આકરો ઉનાળો ચાલી રહ્યો છે અને તીવ્ર ગરમીનો આ સમય છે. બની શકે તો કામ એવી રીતે ગોઠવજો કે બપોરે 12-4 સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળી શકાય. પરસેવો શોષી લે એવા સુતરાઉ ઢીલા અને આરામદાયક કપડાં જ પહેરીએ. પોતાની જાતને હાઇડ્રેટેડ રાખીએ. તરબૂચ, ટેટી, તાડી જેવા ફળોનું સેવન કરીએ કે જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોય. કાકડીમાં પણ પાણીનું પ્રમાણ સારું એવું હોય છે અને કાચી કેરી પણ આ સમયમાં ગુણકારી છે. છાશ, લીંબુ પાણી, શેરડીનો રસ, નાળિયેર પાણી, વરિયાળીનું શરબત જેવા પીણા પણ આ દિવસોમાં લેતા રહીએ. તો બસ, થોડી કાળજી, થોડી તકેદારી અને યોગ્ય આહાર નિયમન દ્વારા ગરમીના આ સમયમાં પોતાનું અને પોતાનાનું સ્વાસ્થ્ય જાળવી રાખીએ. સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. અલ્પા અને લિપિને આપો અનુમતિ. આવજો, ફરી મળીશું. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 1 થવા આવ્યા છે. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી ભવનથી શરૂ થયેલી આ દોડ કૃષિ ભવન, રેલ ભવન અને રિઝર્વ બેંક ભવનથી પસાર થઈ આકાશવાણી ભવનમાં ખાતે પૂર્ણ થઈ. આકાશવાણી અને દૂરદર્શન સહિત પ્રસાર ભારતીના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ મેરાથોનમાં ભાગ લીધો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના મહાનિદેશક રાજીવ કુમાર જૈને પણ આ દોડમાં જોડાયા હતા. આ અંગે શ્રી ગૌરવ દ્વિવેદીએ વધુ માહિતી આપી.
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટા કોસ્ટારિકાના પાટનગર સાન જોસ પહોંચ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેઓ કોસ્ટારિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ લોરા વર્જિનિયા ફર્નાન્ડિસ ડેલગાડોના ઉદઘાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ મુલાકાત દરમિયાન શ્રી માર્ગેરિટા વિવિધ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ તથા ભારતીય વાયુસેનાએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠા પર વ્યૂહાત્મક અદ્યતન અંતર વધારવાની ક્ષમતા ટીએઆરએ હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, મોડ્યુલ રેન્જ વિસ્તરણ કીટ ટીએઆરએ દેશની પહેલી સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલી છે, જે એક અગ્રેસર હથિયારને ચોકસાઈવાળા માર્ગદર્શિત હથિયારમાં રૂપાંતરિત કરે છે. મંત્રાલયે જણાવ્યું, ડીઆરડીઓની અન્ય પ્રયોગશાળાઓ સાથે હૈદરાબાદના ઇમારત સંશોધન કેન્દ્ર દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાયેલી ટીએઆરએનો ઉદ્દેશ્ય જમીન આધારિત લક્ષ્યોને નષ્ટ કરવા, ઓછી ક્ષમતાવાળા હથિયારની મારક ક્ષમતા અને ચોકસાઈ વધારવાનો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. આ પહેલા ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં ડકવર્થ લુઇસ ટર્ન ડીએલએસ પદ્ધતિથી લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 9 રનથી હરાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. ડીઆરડીઓ અને વાયુસેનાએ ઓડિશામાં ટીએઆરએ હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: जन्मों का बंधन माना जाता है जो इसकी गहराई और गंभीरता को दर्शाता है. और एक साथी लिख रहे हैं कि आज मंजू जी बड़ी ही सहजता और सरलता से धीरे धीरे बात करते हुए इस शादी के सफर को पूरा कर रही है और हम सब बाराती बनकर इस शादी में जरूर शामिल हो रहे हैं. हाँ हाँ, कोई ढोलक बजाएगा, कोई गीत गाएगा, कोई दुआएं देगा, कोई मस्ती करेगा. अभी बात खत्म नहीं हुई है और ये बात और भी आगे बढ़ेगी. एक साथी हमारे लिख रहे हैं कि मेरी शादी को इसी महीने 28 मई को 40 साल पूरे हो जाएंगे. शादी शाम को 6:45 पर थी. सभी दोस्तों और रिश्तेदारों को बारात में नाचना था, किंतु मेरे बड़े भैया ने बारात को शॉर्टकट से ले जाकर मंडप में पहुंचा दी और कह रहे थे शादी का मुहूर्त निकल जाएगा और सब नाराज हो गए. एक साथी हमारे लिख रहे हैं कि ये 80 के दशक की बात है. मेरे गांव में 2 जुड़वा बहनों की शादी थी. सब रीति रिवाज बहुत ही अच्छी तरीके से हो गई. विदाई के समय में घर परिवार वाले रोने धोने लगे हुए थे और इसी गहमी में रिश्तेदारों ने दोनों कन्याओं की विदाई करवा दी. बारात अलग अलग गांव से आई थी. बाद में पता चला दोनों दुल्हनों के ससुराल में अदला बदली हो गई है. फिर आनन फानन में उनके सही घर में उन्हें पहुंचाया गया. आज भी वो घटना याद करके वहां के जो निवासी हैं वो हंसने लगते हैं। चलिए आगे बढ़ते हैं। अब हमारी बात आगे बढ़ती है कि दोस्तों के बीच

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બન્યા પછી હવે વિમાન ભાડાપટ્ટા અને ધિરાણ માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કામાં શ્રી નાયડુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારત ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 2026 સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા 19 કરોડ 10 લાખ સુધી પહોંચવાની સંભાવના છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે 1100 વાણિજ્યિક વિમાનનો વર્તમાન કાફલો 2035 સુધીમાં 3 ગણો થઈ શકે છે. તેમણે હિસ્સેદારોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની નાણાકીય માળખાગત સંપત્તિ તરીકે જોવા અપીલ કરી.
1: मैंने पहले तक मैं बताता हूँ कि गिफ्ट सिटी में 38 रजिस्टर्ड एयरक्राफ्ट लेसर्स यहाँ पे हैं और 370 लीज एसेट्स ऑलरेडी हो चुके हैं अभी तक, जिसका वैल्यू है 5.8 बिलियन US डॉलर्स. 5.8 बिलियन US डॉलर्स जो बहुत बड़ा अमाउंट है, उसका ऑलरेडी बिजनेस यहाँ से हो चुका है और 615 मिलियन US डॉलर्स का एविएशन फाइनेंसिंग हमारे IFSC के बैंकिंग यूनिट्स के तहत हुआ है.
0: શ્રી નાયડુએ જાહેરાત કરી હતી કે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપમાં સી પ્લેન કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દેશમાં એર

લીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોદાવી ખાતે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું રાજ્ય સરકાર શિક્ષણ પાછળ 63,000 કરોડ રૂપિયા જેટલું માતબર બજેટ ફાળવીને જ્ઞાનશક્તિથી વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરી રહી છે. તેમણે ઉમેર્યું આ સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્યાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યનું સંવર્ધન કરાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે સૌરાષ્ટ્ર અને વડોદરા સિવાયના બાકી રહેલા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવાથી બોરખેત માર્ગ પર આજે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક યુવાનો આહવા દત્તનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાત ટપાલ વિભાગની નાણાકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક થઈ છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે 1,110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામોને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું વર્ષ દરમિયાન 4,20,000 નાગરિકોને આધાર સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી વધારો તેમજ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હાલ રાજસ્થાન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યારે સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશથી કોમોરિન વિસ્તાર સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર યથાવત રહી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સુરત અને વડોદરામાં પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. દીવ જિલ્લા ખાતે ફાયર સેફટી વીક અંતર્ગત આજે સરકારી હોસ્પિટલ દીવમાં ઇવેક્યુએશન મોકડ્રીલ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર નવી દિલ્હીના માર્ગદર્શિકા અનુસાર તથા કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી અને સુવ્યવસ્થિત બચાવ કામગીરી હાથ ધરવી તેની જીવંત રજૂઆત કરવામાં આવી. ફાયર વિભાગ દીવના અધિકારી પંકજ માયાવંશી અને તેમની ટીમ દ્વારા હોસ્પિટલ સ્ટાફને આગ સમયે લેવામાં આવતી તકેદારીઓ, ફાયર સેફટી સાધનોનો ઉપયોગ અને દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ 90.9 મેગાહર્ટ્ઝ પર. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
0: સહત

0: જીવી ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

0: તાલીમી ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી

રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ના જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: श्रोता मित्रों, लता मंगेशकर ना स्वर माधु फिल्म दो कलियों नु गीत आकाशवाणी ना गोधरा केंद्र नो प्रसारण छे। સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ।
1: યે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન। છાયા ગીત કાર્યક્રમ કે લિયે કીજીએ થોડા સા ઇંતજાર।

આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ મેન્ટિક 92.5 મેગાહર્ટઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 5:20 થવા જાય છે. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: સહ

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833 999-8389-833.
3: નીલકમલ ફિલ્મના ગીત આશા ભોસલેના અવાજમાં.

નીલકમલ ફિલ્મમાં ગીત હતું, આશા ભોસલેના અવાજમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડિક સુબીપ્રણંગ વિદેશાંશમય આર્ટ્સ પર. અત્યારે સાંજના 5:30 થયા છે. એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હવે પ્રસ્તુત છે, બસ થોડી જ વારમાં.

શ્રોતા મિત્ર, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડિક્સ 2.2 મેગાહર્ટ્ઝ પર હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે.

કશ્મીર કી કલી ફિલ્મનું આ ગીત હતું, મોહમ્મદ રફી અને આશા ભોસલેના અવાજમાં. લતા મંગેશકરને સાંભળીએ ફિલ્મ અનુપમાનું આ ગીત.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: લતા મંગેશકર અને સાચ્યના સ્વરમાં દેવર ફિલ્મનું ગીત.

ગામ થી શહેર સુધી, સમાચાર થી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણ થી મનોરંજન સુધી, લાભવાણી શુભવાણી આકાશવાણી 90 વર્ષ થી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આરાધના ફિલ્મમાં લતા મંગેશકર અને કિશોર કુમારને સાંભળીએ.

લવ સ્ટોરી ફિલ્મનું ગીત હતું લતા મંગેશકર અને અમિત કુમારના સ્વરમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોથરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. યકીન ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

મીનુ પુરુષોત્તમ અને લતા મંગેશકરને આપણે સાંભળ્યા. દાગ ફિલ્મનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. 7:10 થઈ છે. અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર હવે અમે રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વીડિયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. અને રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 11 મે 1951 રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં આ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. શ્રી મોદી કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા કરશે.
1: માનનીય મોદી સાહેબનો રોડ શો એ પણ રાખવામાં આવ્યો છે. સોમનાથ હેલીપેડથી એમનો રોડ શો કે સોમનાથ મહાદેવ સુધી એ સર્કલ સુધી રહેવાનો છે. વીર હમીરજી ગોયલ સુધી લગભગ 1 કિલોમીટરથી વધારેનો આ રોડ શો થવાનો છે. સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત પ્રભાસ ખંડની ભૂમિ પર સૂર્યકરણ વિમાનો દ્વારા એર શોનું નિદર્શન એ પણ આપણે અહીંયા વિશિષ્ટ રીતે જોવા મળવાનું છે.
0: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા તેમણે વર્ષ 2035 સુધીમાં 1100 વાણિજ્યિક વિમાનોનો જથ્થો વધીને 3 ગણો થવાની પણ આશા વ્યક્ત કરી.
2: काफी सारे एमओयू एयर इंडिया के जो है यहाँ गिफ्ट सिटी से 75 से ज्यादा एयरक्राफ्ट गिफ्ट सिटी के लेसर से वो लेंगे और इंडिगो का भी जो 75 एयरक्राफ्ट था वो बढ़कर अभी अगले 2 साल में 150 एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से वो लीज करने वाले हैं और एक छोटा प्लेयर है स्टार एयर वो भी 6 से 8 एम्ब्रेयर के एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी से करने वाला है और विस्तारा अकाशा भी अभी यहाँ से 60 एयरक्राफ्ट की लीजिंग यहाँ से करने वाला है.
0: તેમણે ઉમેર્યું ભારત હવે વિમાન ભાડા પટ્ટે આપવા અને ધિરાણ માટે એક મુખ્ય વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉડ્ડયન ઉદ્યોગ અને વિમાન ભાડા પટ્ટા અને ધિરાણ ક્ષેત્રે પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370થી વધુ મિલકતો ભાડા પટ્ટે આપવામાં આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. તેમણે કહ્યું વિમાન અકસ્માત તપાસ સંસ્થા AAIB દ્વારા ઘટનાની તપાસ પૂર્ણ થવાના આરે છે અને 1-1.5 મહિનામાં તપાસ પૂર્ણ થવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું દુર્ઘટનાના પીડિતોને યોગ્ય વળતર મળે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ फेयरनेस के साथ ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और वो उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
0: રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં આ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે. મોઢેરા બાદ અત્યારે રાજ્યમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સંગ્રહની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે નોંધણી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ

0: આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ GCAS દ્વારા વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. ઉલ્લેખનીય છે કે GCAS દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના આપવામાં આવી છે. ફોર્મમાં અનેક શરતો સામે આવતી હોવાથી હવે નજીકની કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે. સાયબર કાફેમાં જઈને ફોર્મ નહીં ભરવા માટે પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ AI જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી છે. પોલીસ ફરિયાદીની જાણ બહાર AI જનરેટેડ વિડીયોથી આધાર લિંક મોબાઇલ નંબર બદલી છેતરપિંડી કરતા ત્રણ શખ્સને આસામ અને ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીઓ આધાર કાર્ડ પરથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને લોન મેળવીને ગુનો કરતા હતા. ભાવનગરમાંથી આજે 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. શહેરના બોર તળાવ વિસ્તારમાં પોલીસ SOGએ તપાસ કરતા આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો તેમજ મોબાઇલ નંબર મળી આવ્યા હતા. આ અંગે વધુ પૂછપરછ કરતા તેમની પાસે પાસપોર્ટ કે વિઝા ન હતા. આ અંગે ASP ઘનશ્યામ ગૌતમે વધુ માહિતી આપી.
1: उन महिलाओं के फोन के अंदर हमको कुछ +88 के नंबर जो कि बांग्लादेश का कोड है उसके नंबर कुछ देखने को मिले और बारंबार व्हाट्सएप के थ्रू +88 के नंबर से इनके कॉन्टेक्ट जानने को मिले हैं. 5 महिलाएं हमने अभी डिटेन कर रखी है. महिला पुलिस के द्वारा झड़पी की गई तो उसमें इनके अंदर से हमको कुछ कुछ बांग्लादेशी डॉक्यूमेंट्स देखने को मिली जिनमें कुछ के जो मूल एड्रेस आ रहा है वो हमको जिला फरीदपुर बांग्लादेश का देखने को मिला है.
0: કચ્છમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક શેખરણ ટાપુ પરથી આજે માદક પદાર્થના 20 પેકેટ મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જખૌ નજીક ભારતીય તટરક્ષકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ માદક પદાર્થ મળી આવ્યો. 15 દિવસ દરમિયાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીને 185 વધુ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
2: સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર 43.5 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર મેં દર્જ કિયા ગયા હૈ. आगामी अगर देखते हैं तो अगले 4 दिन तक हम उम्मीद कर सकते हैं कि उत्तरोत्तर 2-3 डिग्री सेल्सियस की वृद्धि है मैक्सिमम टेम्परेचर में. हीट वेव का आज से जो एक्सपेक्ट करें वो कच्छ में है और कल से राजकोट, सुरेंद्रनगर इत्यादि है. फिर जो आपका जो पाटन और वहाँ तक भी एक्सटेंड होगी बानसकाठा पाटन.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ 10 SSC અને સંસ્કૃત પ્રથમાનું ફેબ્રુઆરી માર્ચ 2026નું પરીક્ષાનું પરિણામ 6 મે જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gsb.org અથવા ssc.gsb.org પર આજથી 15 મે સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાના નેતૃત્વમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ જણાવ્યું કે રાજ્યની તમામ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થતાં આ અવસરે 28 ગુજરાત બેટાલિયન, NCC નડિયાદ અને જિલ્લા માહિતી કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને રાષ્ટ્ર પ્રથમના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. પોરબંદરમાં ઇન્ડર ડિસ્ટ્રિક્ટ અને મરીન ટ્રાન્સપોર્ટ વચ્ચે સ્પોર્ટ્સ મીટ યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ તેમજ મરીન ટ્રાન્સપોર્ટની 3 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ મીટમાં ક્યાકિંગ, સ્વિમિંગ, વોલીબોલ, કબડ્ડી અને લસાકે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 187 જેટલા જવાનો વિવિધ રમતોમાં

0: જોડાયા હતા. વલસાડના વાપીમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી. જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું, ગિફ્ટ સિટીના એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ.
2: એ રામ રામ ડાભે રામ રામ.
1: એ રામ રામ કાનજીભાઈ રામ રામ રામ રામ. કાનજીભાઈ, અત્યારે ઉનાળામાં કેટલો જોરદાર તાપ પડે છે
2: ભાઈ? આ તો આપની તો વાત ના કરશો, એનું કારણ તમને કહું. કાલ વડોદરા જિલ્લો ને,
1: હા,
2: તે દશા બગડી છે.
1: કાનજીભાઈ, જ્યારે જ્યારે તાપ પડે ને ત્યારે ત્યારે એમ સમજવાનું કે આ તાપને લીધે વરસાદ બી હારો પડશે.
2: હારો પડે?
1: હો
2: ભાઈ, હું તમને એમ કહું,
1: હા,
2: કે કાલે વડોદરાથી આવતો ને હોજે 5 વાગ્યાનો ટાઈમ પર,
1: હા
2: ભાઈ, રસ્તામાં જે ઝાપટો પડ્યો છે,
1: હા,
2: કે ના પૂછે વાત, ખાબોચ્યો ભરાઈ ગયો
1: એમ.
2: હોઉ તા મારા મનમાં એમ કે આ કોઈક નહેરનું પાણી છોડ્યું છે, તે આ વરિયા રોડની આજુબાજુનો જે પેલો કુતેડો છે એમે જાય છે.
1: હા,
2: પણ આ તો ભાઈ 5-10 કિલોમીટર બસ મેં કાપ્યા તા ખબર પડી કે ભાઈ ઝાપટું જોરદાર પડી ગયું છે એમ. હવે બોલો, આ 2 મહિનો ચાલે છે.
1: કાનજીભાઈ, હવે છે ને ઘણાક વખત એવું થાય કે વરસાદ પડ્યા જ જાય અને ચોમાસાની ઋતુમાં વરસાદ છે ને પડે પણ બહુ ઓછો પડે.
2: એવું જ છે,
1: અને ઓછો પડે ને તો કાનજીભાઈ આપણે જે ખેત ઉત્પાદન થવાનું છે કે આપણે જે પાક કરીએ છે એના ઉપર બહુ ખરાબ અસર થાય.
2: વાત તો હાસી, પણ હું તમને એમ કહું કે કાલ જે ઝાપટું પડ્યું ને ભાઈ,
1: હા,
2: એની ખરાબ અસર જ થઈ છે.
1: એને તો બધું બગાડ્યું હશે ને.
2: હા, સમજી જાવ સમ, કે ઘનોએ હજુ જે ડોડા મકાઈ કરેલી ને ઉનારું,
1: હા,
2: એ ભોંજીને પડી રહી છે ધાબો પર, અને હજુ કાઢવાનો કઈ ઠેકોણો ને.
1: પણ કોનજીભાઈ, હું એમ કહું કે ચોમાસાની ઋતુમાં આપણે આ ખરીફ ઋતુમાં જે પાક કરીએ અને એ પાક આપણે તો આગાહી ખેતી કરવા વાળા મોણા વરસાદ પર આધાર રાખીએ,
2: હે,
1: અને જ્યારે વરસાદ બરાબર સમયસર ના પડે તો આપણો પાક છે ને મારો નિષ્ફળ જાય. એ તો તમને ખબર છે ને
2: ભાઈ,
1: અનુભવ ઘણા વખતનો થયો હોય.
2: હાસી વાત છે.
1: એ વખતે છે ને કોનજીભાઈ, મને એક વાતનો વિચાર આવે કે સારું કંઈક આ કોતર હોય, નદી હોય, તળાવ હોય, કે આપણા ખેતરને શેઢે કોઈક બિન ઉપજાઉ જમીન હોય, પડતર પડી રહેલી, ત્યાં અગાડી આપણે જો આ વરસાદનું પાણી ભેગું કરી રાખીએ ને તો એ આપણો પાક જ્યારે કટોકટીની અવસ્થાએ હોય અને પાક બગડતો હોય તે વખતે જો આપણે પાણી પીવડાવી દઈએ ત્યાંથી તો પાક બચી જાય એમ મને લાગે છે.
2: વાત તો હાસી, પણ ભાઈ ખેત તલાવડીની તમે જે વાત કરો છો,
1: હા,
2: હવે એમ ચેટલું કે પાણી હંગરી રાખે
1: ભાઈ. આપણે અનાજ જે કરીએ છે ને એને આપણે કટોકટીની અવસ્થાની વાત કરું છું. 2-3 તો વરસાદ પડે જ અને એ પાક આમ ઊભો રહે અને મોટો થાય, પણ જ્યારે એના ઉપર અનાજ આવવાની તૈયારી

0: થાય
1: દોના બેહવાની,
0: તારે આપણે એને કટોકટીની અવસ્થા અને એક બે પોણી તો મેલી શકીએ.
1: હા એટલું થાય
0: અને એટલામાં જ આપણી તો ખેતી પાકી જાય ને ભાઈ.
1: એ તો વાત હશે, પણ
0: પેલા આપણા વડીલો કહેતા હતા એમ, નાક જતો હુડરે.
1: સાચી વાત. પણ હું એમ કહું,
0: હા,
1: કે જેને આજુબાજુ તલાવ હોય ને,
0: હા,
1: એ લોકોને તો ભયો ભયો.
0: ભાઈ તળાવ ના હોય પણ આપણે છે ને, મેં તમને કીધું એમ, ખેત તલાવડી જો બનાવી દઈએ
1: ચાલે. ચાલે ભાઈ, પેલી કહેવત કીધી, નામમાં કરતો કોનામાં મહાર.
0: હા
1: એટલે તમે હમણે કહ્યું કે નાગ જતો જતો ઊઠ રહી જાય.
0: હા
1: હાસી વાત છે.
0: હવે હોમણ પાકતું એને જગ્યાએ 50-60 મણ પાકી જાય તો આપણે તો ઘરનું તો થઈ રહે.
1: અરે ભાઈ, હોલવાની ના પાકે પણ દહવાની થઈ જાય કે પોંસવાની થઈ જાય તો એ ઘણું થાય.
0: હા આપણું થાય ને ઢોરનું થાય.
1: સાચી વાત છે ડાભાઈ. પણ એના માટે છે ને,
0: હા,
1: આગોતરું આયોજન કરવું પડે.
0: મારું એ જ કહેવાનું છે કોનજીભાઈ, કે આગોતરું આયોજન તો કરવું પડે. કોઈ પણ વસ્તુ આપણે વિચારીએ ને તો વિચારીએ તો આયોજન પહેલોથી કરવું પડે. આ તો કહેવાય છે ને, આપણા વડીલો કહેતા હતા એમ કે પાણી પહેલો પાર બોંધવી પડે.
1: અલ્યા ઘણા તો પેલી આગ લાગે તા કૂવો ખોદે એવું છે
0: ભાઈ. હવે એમ છે ને તો મેળ ના પડે
1: હવે.
0: એનું કારણ છે કે બધું હરગી જાય ત્યાં સુધી તો કૂવો ખોદાઈ ના રહે ને એમાંથી પોણી ચારે આવે.
1: હરકો તો ના આવ્યું તો
0: ભાઈ પોણી ચારે આવે એમ કહું હું તો.
1: એટલે ભાઈ સમય વર્તે સાવધાન થઈ જવું પડે. અને દરેક વસ્તુ હોય, દરેક પ્રકારનો કોમ હોય, ખેતીવાડી હોય, સામાજિક આર્થિક પ્રસંગો હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ આગોતરું આયોજન જો હતી તમે ના કરો તો હતી ડાય ભાઈ હું તમને એમ કહું કે બાર એકાશો.
0: વાત તમારી સાચી છે. એટલે તો આપણે છે ને કોઈ પણ કોમ કરતો પહેલો 10 વખત વિચારવું પડે. એના છે ને જે પરિણામ આવવાના છે એના ઉપર આપણે 10 વખત વિચારવું પડે કે હારું આ પરિણામ આપણે વિરુદ્ધમાં તો નહીં જવાનું ને
1: ભાઈ. થઈ શકે એટલે તો કહેવત કીધી છે કે વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય.
0: ભાઈ પાછળથી પછતાવાનું ના રે, એટલા હારું તો આપણે આગળથી વિચારવું પડે.
1: સાચી વાત છે.
0: હા વિચારવાને વિચારવામાં છે ને
1: ટેમ થયો છે.
0: ટેમ થયો છે તો આપણે આ રેડિયો સાંભળી લઈએ ને પછી આપણી આ વાતને આગળ વધારીએ. લો રેડિયો ચાલુ કરો. આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય છે ખેત તલાવડી થકી કૃષિ પાકોને જીવતદાન. લેખન અરવિંદ બારિયા, પઠન તેજલ શુક્લ.
2: વરસાદથી વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ એ અર્ધશુષ્ક પ્રદેશોમાં વરસાદ આધારિત થતી ખેતી માટે ખૂબ જ અગત્યનો ઘટક છે. અત્યારે વર્ષા ઋતુ દરમિયાન ખૂબ જ ઓછા દિવસોમાં વધારે વરસાદ પડે છે, તેમજ વરસાદ પડ્યા પછીનો વરસાદ વગરનો સમયગાળો લાંબો છે. ખરીફ વાવેતર પછી વરસાદ ખેંચાય ત્યારે પાકને ટકાવી રાખવા જરૂરી પિયત ન મળે તો પાક નિષ્ફળ જાય છે. આ પરિસ્થિતિમાં પાણીનો એક જ ઉકેલ છે અને તે છે કે વધારે વરસાદ દરમિયાન પાણીનો સંગ્રહ કરવો અને વરસાદની ખેંચ પડે ત્યારે સંગ્રહ કરેલા વરસાદના પાણી દ્વારા પિયત આપવું. ખેત તલાવડીની ઉપયોગીતા ખેડૂતો જાણે છે, પરંતુ અમુક કારણો જેવા કે શરૂઆતમાં વધારે ખર્ચ, લાઇનિંગ મટીરિયલનું ઓછું આયુષ્ય, ખર્ચ અને આવકના વિશ્લેષણનો અભાવ વગેરેને કારણે અપનાવવાનું પ્રમાણ ઓછું છે. આ માટે ખેત તલાવડીનું આયોજન સરળતાથી કરી શકાય તેમજ ખેડૂતોને મદદરૂપ બને તે હેતુથી આજના આ કાર્યક્રમમાં માહિતી આપીશું. સૌપ્રથમ જાણીશું ખેત તલાવડી વિશે. ખેત તલાવડી એ ખેતરમાં ખોદવામાં આવેલા ચોક્કસ આકાર અને કદ ધરાવતું તેમજ પાણીના નિકાલ માટે યોગ્ય ઇનલેટ અને આઉટલેટ ધરાવતું સ્ટ્રક્ચર છે કે જેના દ્વારા ખેતરમાં વહેતા વરસાદના પાણીને તેમાં ભેગું કરવામાં આવે છે. સામાન્ય રીતે ખેત તલાવડી ખેતરના નીચાણવાળા ભાગમાં બનાવવામાં આવે છે. જે જગ્યાએ વરસાદ આધારિત ખેતી થતી હોય ત્યાં ખેત તલાવડી ખૂબ જ ઉપયોગી છે. જો વરસાદની સિઝનમાં એક કે બે સારા વરસાદ પડે કે જેને કારણે ખેતરમાં પાણીનું વહેણ મળી રહે ત્યાં ખેત તલાવડીમાં ખેતરનું પાણી એકત્ર કરી શકાય છે. સ્થળની પસંદગી વિશે વાત કરીએ તો ખેત તલાવડી માટે સ્થળની

પસંદગી એ જમીનનો પ્રકાર, સ્થાનિક ભૂગોળ, જમીનની નિતાર શક્તિ, વરસાદની તીવ્રતા અને વહેંચણી ઉપર આધાર રાખે છે. સ્થળની પસંદગી એ ખેત તલાવડી માટેના આયોજનનું ખૂબ જ અગત્યનું પગથિયું છે. ખેતરમાં સ્થળની પસંદગી માટે ખેતરનો વિસ્તાર કે જેમાં ખેત તલાવડીનું બાંધકામ કરવાનું હોય તેનો સરેરાશ ઢોળાવ કઈ દિશામાં છે તેનું અવલોકન કર્યા બાદ ઢાળની દિશામાં ચેનલ બનાવવી. જમીનનો પ્રકાર. ખેત તલાવડી માટે ઓછો જમણ દર ધરાવતી જમીન ખૂબ જ અગત્યની છે કે જેથી ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ લાંબો સમય માટે કરી શકાય. કાળી જમીનમાં જમણ દર ખૂબ ઓછો હોવાથી ખેત તલાવડી માટે લાઇનિંગ મટીરિયલની જરૂર પડતી નથી. રેતાળ જમીનમાં પાણીનો જમણ દર ખૂબ વધારે હોવાથી લાંબા સમય માટે પાણીનો સંગ્રહ કરવા લાઇનિંગ મટીરિયલની જરૂર પડે છે. જે જમીન ખડકાળ અથવા પથરાળ હોય ત્યાં ખેત તલાવડી બનાવવાનું ટાળવું જોઈએ. ખેત તલાવડી બનાવતા પહેલા જમીનની અંદર આવેલ સ્તરની ચકાસણી કરવી જરૂરી છે. જે જમીનની ઊંડાઈ 1 મીટરથી વધારે હોય, પથ્થર ન હોય, પીએચ, એસી અને ભૂગર્ભજળની સપાટી નીચી હોય તે જગ્યાની પસંદગી ખેત તલાવડી બનાવવા માટે કરવી ન જોઈએ. 1 મીટર કરતાં વધારે ઊંચાઈવાળી જમીન ખેત તલાવડી બનાવવા માટે ઉત્તમ ગણી શકાય. જેમ જમીનની ઊંડાઈ વધારે તેમ ખેત તલાવડીની ઊંડાઈ પણ વધારે થશે, જેને કારણે પાણીનું બાષ્પીભવન ઘટશે. સ્થાનિક ભૂગોળ વિશે જાણીએ તો સ્થાનિક ભૂગોળ એ દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે અને ખેત તલાવડી માટે જમીનની પસંદગી એ રીતે કરવામાં આવે છે કે જેથી જમીનનું ખોદકામ ખૂબ જ ઓછું થાય અને ઓછા ખર્ચે વધારે પાણીનો સંગ્રહ કરી શકાય. ખેત તલાવડીની સંગ્રહ ક્ષમતા મુજબ ઢાળ અને નિકાલ વ્યવસ્થા નક્કી કરવા માટે ખેતરમાં કન્ટુર સર્વે કરવામાં આવે છે. કેચમેન્ટ વિસ્તાર. ખેત તલાવડી ભરવા માટે વરસાદના પાણીનો પ્રવાહ કેચમેન્ટ વિસ્તારમાંથી મળતો હોવાથી આયોજન માટે તે ખૂબ જરૂરી છે. ખેત તલાવડી ચોમાસુ ઋતુમાં એક વખત પાણીથી ભરાવી જ જોઈએ, જેથી ખેડૂતો પાણીની અછતના સમયમાં પોતાના પાકને પાણી આપી શકે. કેચમેન્ટ વિસ્તારમાંથી મળતા પાણીના વહેણના આધાર તે વિસ્તારનો ઢાળ, જમણનો દર, વનસ્પતિનું આવરણ અને તેનો આકાર પર આધાર રાખે છે. જો કેચમેન્ટ વિસ્તાર ખેત તલાવડીની સાપેક્ષમાં ખૂબ ઓછો હશે તો ખેત તલાવડી પૂરી ભરાશે નહીં. ખૂબ વધારે તીવ્રતાવાળા વરસાદથી જમીનનું ધોવાણ થશે અને માટીનો કાંપ ખેત તલાવડીમાં જમા થઈ તેની સંગ્રહ ક્ષમતા ઘટાડશે. તલાવડીની ડિઝાઇન કેવી રાખવી તેના વિશે વાત કરીએ તો તળાવની ડિઝાઇન બનાવવા માટે કેચમેન્ટ વિસ્તાર, વરસાદ અને પાણીના વહેણની આવક વચ્ચેનો સંબંધ, પાણીની જરૂરિયાત, અનુશ્રવણ અને બાષ્પીભવન વ્યયનો અભ્યાસ કરવો જરૂરી છે. ખેત તલાવડીની ડિઝાઇન માટે ખેત તલાવડીની ક્ષમતા, ખેત તલાવડીનો આકાર, પરિમાણો જેમાં ઊંડાઈ, ઉપર અને નીચેની પહોળાઈ અને બાજુઓનો ઢાળ, ઇનલેટ અને આઉટલેટ આ બધા પરિમાણોની જરૂર પડે છે. ખેત તલાવડીની ક્ષમતા. હવે ખેત તલાવડીની ક્ષમતાનો આધાર પાણીની જરૂરિયાતનો હેતુ અને ઋતુ દરમિયાન મળી શકતા વરસાદના વહેણ તેમજ અનુશ્રવણ અને જમણ એ દર ઉપર આધાર રાખે છે. કેચમેન્ટ વિસ્તારની જમીનના પ્રકાર પ્રમાણે ખેત તલાવડીમાં કેટલો કાંપ ઠલવાશે અને આ કાંપ પણ તલાવડીની ક્ષમતામાં ઘટાડો કરી શકે છે. સામાન્ય રીતે 1 કે 2 50 મિલીમીટર કે તેથી ઓછા પાણીની સિંચાઈ આ ખેત તલાવડીમાંથી મેળવી શકાય છે. સામાન્ય રીતે એક અંદાજ પ્રમાણે કાંપને કારણે ખેત તલાવડીની ક્ષમતાનો ઘટાડો 5-10% ગણવામાં આવે છે. રેતાળ અથવા નબળી પ્રતવાળી જમીનનો જમણ દર 10 સેન્ટીમીટર કલાકથી વધારે હોય છે અને તેમાં પાણીનો વ્યય 50-60% થાય છે. આ પ્રકારની જમીનમાં ખેત તલાવડીની ક્ષમતાની ડિઝાઇન બનાવતી વખતે ખરેખર પાણીની જરૂરિયાતની સાથે

0: શ્રવણ વ્યય તેમજ બાષ્પીભવન વ્યયને પણ ગણતરીમાં લેવામાં આવે છે. ખેત તલાવડીના આકાર વિશે જોઈશું તો ખેત તલાવડી સામાન્ય રીતે ત્રણ પ્રકારના આકારની બનાવવામાં આવે છે. એક ચોરસ, બે લંબચોરસ અને ત્રીજી ઊંધા શંકુ આકારની. સામાન્ય રીતે ચોરસ અને લંબચોરસ વધારે અનુકૂળ રહે છે. આર્થિક રીતે જોઈએ તો ચોરસ આકારની તલાવડી લંબચોરસ આકાર કરતાં વધારે અનુકૂળ છે. હવે ખેત તલાવડીની ઊંડાઈ અને બાજુઓના ઢાળ વિશે જોઈએ તો ખેત તલાવડીની ઊંડાઈ સામાન્ય રીતે જમીનની ઊંડાઈ પર આધાર રાખે છે. અર્ધશુષ્ક પ્રદેશોમાં બાષ્પીભવન વ્યય તળાવની ઊંડાઈ વધારવાથી ઘટાડી શકાય છે. તળાવડીની ઊંડાઈ વધારવાથી અનુશ્રવણ વ્યય પણ વધારે થાય છે. સામાન્ય રીતે ખેત તલાવડીની ઊંડાઈ 2.5 થી 3.5 મિલીમીટર તેમજ બાજુઓના ઢાળ 1.5:1 રાખવામાં આવે છે. ઇનલેટ ચેનલ એ રીતે બનાવવામાં આવે છે કે જેથી વરસાદને કારણે કેચમેન્ટ વિસ્તારમાંથી જે પાણીનું વહેણ મળે તે તળાવડી સુધી સરળતાથી પહોંચી શકે. ઇનલેટ ચેનલ ઢાળની દિશામાં બનાવવામાં આવે છે. ધોવાણ અટકાવવા માટે ચેનલમાં ઘાસ ઉગાડવામાં આવે છે તેમજ પથ્થર જડવામાં આવે છે, જેના કારણે તળાવડીમાં કાંપ જતો અટકાવી શકાય તેમજ પાણીના પ્રવાહને નિયંત્રિત કરી તલાવડી પાણીથી ભરી શકાય. ખેત તલાવડીના વધારાના પાણીની નિકાલ વ્યવસ્થા વિશે વાત કરીએ તો જ્યારે ખેત તલાવડી તેની ક્ષમતા મુજબ પૂર્ણ ભરાઈ જાય ત્યારે વધારાના પાણીના નિકાલ માટે આઉટલેટ એટલે કે વેસ્ટવિયર બનાવવામાં આવે છે. આઉટલેટ પાણીનો ફ્લો ધીમો, એકસરખો અને ધોવાણ ન થાય એ રીતનો હોવો જોઈએ. આઉટલેટનું સ્થાન ઇનલેટની ઊંચાઈ કરતાં થોડું નીચું હોવું જોઈએ અને ચેનલનું ધોવાણ અટકાવવા માટે તેના પર પથ્થર જડવા જોઈએ. ખેત તલાવડીના તળિયા માટે લાઇનિંગ. તો ખેત તલાવડીમાં પાણીનું જમણ અને અનુશ્રવણ અટકાવવા માટે તળાવડીમાં લાઇનિંગ કરવામાં આવે છે, જેથી લાંબા સમય માટે પાણીનો સંગ્રહ કરી શકાય. પાકની કટોકટીની અવસ્થામાં સિંચાઈ આપી શકાય. હલકું પ્રત ધરાવતી જમીનમાં માટીની સરખામણીમાં રેતીનો ભાગ વધારે હોવાથી પાણીનો જમણ દર વધારે હોય છે. માટીથી લઈને રેતાળ જમીનમાં પ્રતિ દિવસ 10.36 થી 90.65 સેન્ટીમીટર પાણીની સપાટીનો ઘટાડો અને જમણ અને બાષ્પીભવનને કારણે જોવા મળે છે. સિમેન્ટ સાથે ઈંટ અને પથ્થર દ્વારા તલાવડીના તળિયે લાઇનિંગ કરવામાં આવે છે તો શરૂઆતમાં ખર્ચ વધારે થાય છે, પરંતુ તે કાયમી ઉકેલ છે અને જમણ દ્વારા થતો પાણીનો વ્યય પણ અટકાવી શકાય છે. અત્યારે લાઇનિંગ માટે લેટેસ્ટ ટેકનોલોજીના પોલિથિલિનની શીટ ખેડૂતોમાં લોકપ્રિય છે, પરંતુ વધારે આયુષ્ય માટે તેની જાડાઈ યોગ્ય પસંદ કરવામાં આવે છે, જેનું આયુષ્ય 5 થી 10 વર્ષનું હોય છે. સામાન્ય રીતે અત્યારે 500 માઇક્રોનની HDPE ફિલ્મ 3 થી 4 મિલીમીટર ઊંડાઈના તળાવ માટે વાપરવામાં આવે છે. ખેડૂત મિત્રો, હવે વાત કરીશું પ્લાસ્ટિક ફિલ્મ તળાવના તળિયે પાથરવાથી થતા ફાયદા વિશે. તો અનુશ્રવણ અને જમણથી થતો પાણીનો વ્યય સારા એવા પ્રમાણમાં એટલે કે લગભગ 95% જેટલો ઘટાડી શકાય છે. લાંબા સમય માટે પાણીનો સંગ્રહ કરી શકાય છે. હલકી પ્રતવાળી જમીનમાં પણ પ્લાસ્ટિક ફિલ્મ પાથરવાથી ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. ક્ષારવાળી જમીનમાં પ્લાસ્ટિક ફિલ્મ પાથરવાથી તળાવના પાણીમાં ક્ષાર બળતો અટકાવી શકાય છે. તેના દ્વારા પાકની કટોકટીની અવસ્થાએ સિંચાઈ આપી શકાય છે તેમજ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય છે અને તેમાં મત્સ્યપાલન પણ કરી શકાય.
1: આપ સાંભળી રહ્યા છો કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય હતો ખેત તલાવડી થકી કૃષિ પાકોને જીવતદાન. લેખન હતું અરવિંદ બારિયાનું, પઠન તેજલ શુક્લ અને કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: કોનઝેભાઈ, હવે આ રેડિયામાં તો બહુ સારી માહિતી આવી, પણ મારું એમ કહેવું છે કે આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે એનું પ્લાનિંગ, એનું આયોજન તો કરીએ જ છે, પણ સારું બધી પરિસ્થિતિ આપણી હાથે ચાલતી નથી. ઘણી પરિસ્થિતિ એવી હોય કે આપણાથી વિરુદ્ધ જતી હોય, તો તે વખતે આપણા આયોજનમાં ભોંગફોડ થઈ જાય છે.
1: ભાઈ થાય, હું તમને મારી આજની જ વાત કરું કે ભાઈ મારે જવું હતું શહેરમાં ગોધરી.
0: હા,
1: મને એમ કે ગાડી છે ને,
0: હા,
1: સંચારી,
0: હા,
1: 8 વાગે ન કરશું તો 9 વાગે પહોંચી જશું. બરોબર ભાઈ, આ તો એમ કર્યું, પછી ખાવા બેઠા ખાઈ અને ટેમ થયો 8 કલાકમાં તો આપણે જતા રહેશું. ભાઈ જેવા ગાડી પર બેઠા આગલા વ્હીલ બે અવાજ ની ભાઈ પંચર. હા, આ હવાર મેં બધું ભૂલ એ થઈ છે કે ગાડી હું ભાઈ પ્રહારી માં મેલું ને તે કાઢતો વગર નજર ના પહોંચી. પણ આ તો જયારે ગાડી પર બેઠા હતા સમજાઈ પડી કે ભાઈ પંચર થઈ ગયું. પાછા 1 કિલોમીટર દૂર ઈજા પેન્ચર બનાવ્યું, ત્યાં પછી 10 વાગે ગોધરે પહોંચ્યો. એટલે આ છે ને પેલા અનુભવની વાત છે કે તમે હવારમાં જાણે ગાડી પર બેહો કે ગાડી કાઢો તો પેલો બે ટાયર ચેક કરી લેવો પડે. તા હું દોરીને જતો ત્યાં એક કાકા મળ્યા રસ્તા, મને કે શું થયું, પેટ્રોલ ખૂટ્યું? મેં કીધું ના, તો કે શું થયું, મેં કહું પંચર થઈ ગયું છે. બોલો, એટલે રોજ આપણે ગાડી પર બેસીને જતા તો કોક દાડો તો આપણો દોરાવડાવવાનું ફરી.
0: કોનઝેભાઈ, એટલે આપણે એમ કહીએ છીએ કે આરી પરિસ્થિતિ ક્યારેક આપણાથી વિરુદ્ધ જાય ત્યારે આપણું પરિણામ ધાર્યું આવતું નહીં.
1: સાચી વાત છે,
0: પણ ઓમ આપણે છે ને વિચારીએ ને કોનઝેભાઈ, તો 95% તો આપણી વિરુદ્ધ આ કઈ પરિસ્થિતિ જતી નહીં, આપણે વિચારેલું હોય એમ જ થાય છે.
1: કોઈક વખત સમય સંજોગ એવા ભજી જાય, કઈ કાયમ એવું ના થાય.
0: હા, એટલે તો આપણે જે વિચારીએ છીએ અને જે કરીએ છીએ એ બરાબર જ છે, અને આપણે વિચારીને જ કામ કરવું જોઈએ. અને હું તો એમ કહું કે આ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ, ખેત તલાવડી બનાવીએ કે બાજુમાં તળાવ હોય કે બાજુમાં નદી હોય, કોતર હોય, એમાંથી જો પાણી લઈ અને આપણે જો આપણા પાકને બચાવી શકીએ ને, તો કોનજીભાઈ
1: સોનામાં સુગંધ ભળે. ભાઈ
0: સોનામાં સુગંધ ભળે તો ભળે, પણ આપણી છે ને જીવન નિર્વાહમાં તકલીફ ના પડે.
1: સાચી વાત છે,
0: આપણા પશુઓને તકલીફ ના પડે ને આપણને તકલીફ ના પડે.
1: ભાઈ હું એક મુદ્દો તમને કહું.
0: હા,
1: આ તો થઈ આગોતરા આયોજનની વાત, બરોબર. પણ ઘણા મોણો થાપ ખાઈ જાય છે, શેમ? કે તારે લગ્ન ગાળો બહુ ચાલ્યો છે, એટલે આ લગ્ન માલે. પણ ખેત તલાવડી કરી હોય તો ગયા સુમાં અમે ખેત તલાવડી પે કદાચ જો કચરો માટી ભરી ગયો હોય તો અત્યારે આ ખોદવાનો ટેમ છે.
0: કોનજીભાઈ, એને કહેવાય કે ગાળણ કર્યું કહેવાય, એને સાફ કરવી પડે.
1: હા, સાચી વાત.
0: એના અંદર જે કચરો હોય એને કાઢી નાખવો પડે, કોઈ ઝાડી ઝોંખરે ઉગ્યા હોય એને કાઢી નાખવું પડે, એને વ્યવસ્થિત સાફ કરવું પડે.
2: કૃષિ જગત ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ આપે સાંભળ્યો. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. 7:50 થઈ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. શ્રી અધિકારી રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં શ્રી અધિકારીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે બેઠકમાં નેતા પદ માટે ફક્ત શ્રી અધિકારીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.
1: અભી કુછ દિન પહેલે હી ચુનાવ કી પ્રક્રિયા પૂરી હુઈ હૈ. લગભગ 8 પ્રસ્તાવ ઓર સમર્થન પ્રાપ્ત હુએ હૈ ઓર સભી પ્રસ્તાવ ઓર સમર્થન એક હી નામ કે મિલે. ઉસકે બાદ દૂસરે નામ કે લિયે ભી સબકો પર્યાપ્ત સમય દિયા ગયા મગર કોઈ દૂસરા નામ નહીં આયા. ઇસલિયે કેન્દ્રીય પર્યવેક્ષક કે રૂપ મેં શ્રી શુભેન્દુ અધિકારી જી કો પશ્ચિમ બંગાળ વિધાનમંડળ દલ કે નેતા કે રૂપ મેં નિર્વાચિત ઘોષિત કરતા હું.
0: ઉલ્લેખનીય છે કે નવી ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તમિલનાડુમાં નવી સરકારની રચના માટે સૌથી મોટી પાર્ટી તામિલગા વેટરી કઝગમને નવી સરકારના ગઠન માટે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસે પહેલાથી જ 5 ધારાસભ્ય સાથે સમર્થન આપ્યું છે. આજે ઘણી ચર્ચા પછી સીપીઆઈ અને સીપીએમ બંને પાસે 2 ધારાસભ્ય છે. તેમણે સરકાર બનાવવા માટે ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વીસીકે આજે સાંજે અથવા કાલે બેઠક પછી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. અન્ય રાજકીય ઘટનાક્રમમાં રાજ્ય ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રને પણ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ટીવીકે સાથે જોડાણ કરવા માંગતી નથી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11મીએ પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથ ખાતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વારસાગત પરંપરાઓનું પ્રદર્શન કરતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 11મીના રોજ પ્રધાનમંત્રી ત્રિવેણી હેલી પેટથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટર લાંબા મેગા રોડ શોમાં ભાગ લેશે, જેમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત વિવિધ ભારતીય રાજ્યની સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સોમનાથ મંદિરમાં કુંભાભિષેક, ધ્વજ પૂજા અને મહાપૂજા કરશે. સૂર્યકિરણ ટીમ દ્વારા એક શાનદાર એર શો અને મંદિર પર હેલિકોપ્ટર દ્વારા ફૂલનો વરસાદ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હશે. આધ્યાત્મિક સમારોહ પછી પ્રધાનમંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુઃખદ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ તેના અંતિમ તબક્કામાં છે અને 1 મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરી રહ્યું છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और इसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और वो इसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें. मोस्टली 1 महीने तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AIB वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेस चाहिए वो सब हमने दिया हुआ है.
0: પીડિત પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી નાયડુએ ખાતરી આપી હતી કે મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને એરલાઇનને વળતર પ્રક્રિયા ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવાર સાથે સક્રિય સંપર્ક જાળવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય રેલવે 362 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર રેલવે ના મુખ્ય રૂટ પર સ્વદેશી કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ફિરોઝપુર અને જમ્મુ ડિવિઝનના 1000

478 કિલોમીટરના રૂટ પર કવચની જોગવાઈનો સમાવેશ થાય છે. કવચ એ ભારતની સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે અસુરક્ષિત હિલચાલના કિસ્સામાં આપમેળે બ્રેક લગાવી અથડામણને રોકવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી લોકોમોટિવ સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ટ્રેકસાઇડ સાધનો વચ્ચે સતત સંચાર દ્વારા સુરક્ષિત ટ્રેન કામગીરી જાળવવામાં લોકો પાયલટ્સને પણ મદદ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

0: નોંધવાલાયક છે કે દેશભરમાં ઘરેલું એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ છે અને વિતરક પુરવઠામાં કોઈ અછત નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલું ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે અને કિંમત સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે દેશભરમાં વાણિજ્યક પુરવઠો લગભગ 70% સુધી પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. શ્રી શર્માએ કહ્યું કે માર્ચથી અત્યાર સુધી લગભગ 6 લાખથી વધુ પીએનજી કનેક્શન શરૂ કરવામાં આવ્યા છે.
1: अभी तक 6.5 लाख से अधिक पीएनजी कनेक्शंस को गैसीफाई किया गया है. ये मार्च से अब तक के आंकड़े मैं आपको बता रही हूँ. इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शंस के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है. 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को पीएनजी कनेक्शन के लिए रजिस्टर किया है.
0: અને તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલની કમી નથી. જનતાને ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિક સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારના ખાડી દેશનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી. પશ્ચિમ એશિયામાં થયેલા લશ્કરી તણાવ બાદ યુદ્ધ વિરામ દબાણ હેઠળ આવી ગયું છે. અમેરિકી સૈન્યએ પુષ્ટિ આપી છે કે હોર્મુઝ સામુદ્ર દુનીમાં તેના નૌકાદળ પર ઈરાની મિસાઇલ ડ્રોન અને ઝડપી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી નૌકાદળે પ્રતિક્રિયા આપી કે હુમલાઓ વચ્ચે નૌકાદળના 3 વિનાશક જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જહાજોને કોઈ નુકસાન થયું નથી, જ્યારે અમેરિકી દળોએ હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વોશિંગ્ટન કહે છે કે પ્રસ્તાવિત શાંતિ માળખા પર તહેરાનના પ્રતિભાવની રાહ જોતી વખતે યુદ્ધ વિરામ તકનીકી રીતે હજુ પણ અમલમાં છે. ઈરાનની સૈન્યએ જણાવ્યું કે અમેરિકી દળોએ દરિયાકાંઠાના પાણીમાં એક ઈરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતમાં કુજેરા બંદર નજીક બીજા જહાજને નિશાન બનાવ્યું હતું. વ્યૂહાત્મક કેશ્મે ટાપુ અને અબ્બાસ બંદર નજીક પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. રાષ્ટ્રીય મહિલા આયોગે જગન્ય દુષ્કર્મના કેસમાં ઝડપી ટ્રાયલ, કડક દેખરેખ અને પેરોલ પર પ્રતિબંધની માંગ કરી છે. આયોગે મહિલા અને બાળકો વિરુદ્ધ જગન્ય ગુનાના દોષિત માટે વર્તમાન પેરોલ સિસ્ટમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એનસીડબ્લ્યુના અધ્યક્ષ વિજય રહાતકરે જણાવ્યું હતું કે આયોગ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને ભલામણ કરશે, જેમાં દુષ્કર્મ અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અન્ય ગંભીર ગુનાઓના દોષિતો માટે પેરોલ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે તાજેતરના નસરાપુર દુષ્કર્મ કેસમાં જાહેર સલામતી અને સમાજમાં મહિલાઓના વિશ્વાસ અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7માં અને કોલકાતાની ટીમ 8માં ક્રમે છે. તિરંગા પર્વત બચાવની 10મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે રાષ્ટ્રનું સશક્તિકરણ અને સુરક્ષા ફક્ત તેની સરહદોનું રક્ષણ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમાજ, પર્યાવરણ અને તેના નાગરિકોની સલામતીનો પણ સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલું એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું શુભ મુડગલે ગાયેલા રેઇનકોટ ફિલ્મના ગીતથી.

આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. સુરમધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો ઝુબેદા ફિલ્મનું ગીત, કવિતા કૃષ્ણમૂર્તિના કંઠમાં.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આશિષ દેસાઈએ ગાયેલી બરબાદ જૂનાગઢીની રચનાથી.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
3: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
4: અને હવે સાંભળશો હેમા દેસાઈના કંઠમાં બેફામની આ ગઝલ.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

અત્યારે રાત્રિના 8:45 થવા આવી છે. પ્રથમ સમાચાર સંધ્યા અને ત્યારબાદ ન્યૂઝ એટ 9 અમે દિલ્હીથી રિલે કરીશું.